વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. એફએમ બેન્ડ 93.9 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી વડોદરા. આજે બુધવાર, શ્રાવણ મહિનો, દિનાંક 14, શક સંવત 1948, એટલે કે 5 ઓગસ્ટ

2024 અત્યારે સવારના 5:58 થવા આવી છે. વિવિધ ભારતી વડોદરાની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું સોહમ દેસાઈ હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: એન્જિનિયરિંગ માં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી।
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org today।

0: સવારના 7:10 થવા આવી છે. ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર આપ સાંભળી શકશો થોડીક જ ક્ષણોમાં.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગ્લાસ્ગોથી પરત ફરેલા નાયબ મુખ્યમંત્રીએ રાષ્ટ્રમંડળ રમતોની 2030ની અમદાવાદને મળેલી યજમાની અંગે ખુશી વ્યક્ત કરી. આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરાશે. ગીર સોમનાથના દરિયામાં ડૂબેલા 5 કિશોરમાંથી 3ને બચાવાયા, 2ની શોધખોળ. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું. 10 ઓગસ્ટ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું 79% કરતાં વધુ વાવેતર. મગફળી અને સોયાબીન તરફ ખેડૂતોનો જોગ. સમાચાર વિગતવાર. ગ્લાસ્ગોથી પરત ફરેલા નાયબ મુખ્યમંત્રી હરસંઘવી અમદાવાદમાં 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે રમતગમત ક્ષેત્રે ભારત અને ગુજરાતના યુવા ખેલાડીઓને વધુ સારી તકો મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંકલિત પ્રયાસો કરી રહી છે. રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશ અને ગુજરાતનું ગૌરવ વધારે તે માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં ચંદ્રકો મેળવનાર ખેલાડીઓને અભિનંદન પાઠવતા અને અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે આ મુજબ જણાવ્યું હતું.
2: અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ આયોજન મેં એક નયા બેન્ચમાર્ક સેટ કરેગા. યે ગેમ ભવ્યતા ખિલાડીઓ કી વ્યવસ્થાઓ કે સાથ કરેગા. ये गेम खिलाड़ी सबसे अच्छी तरह से अपना परफॉर्मेंस दिखा पाए उस प्रकार का होगा. हमारी जो गेम्स में सबसे ज्यादा मेडल्स आते थे वो गेम्स को कहीं ना कहीं वहाँ पे आयोजन नहीं किए गए थे. ये वो केवल 10 गेमों का आयोजन किया था, फिर भी 39 मेडल. और मुक्केबाजी की अगर मैं बात करूँ तो दुनिया ने भारत के मुक्के के पावर देखा है और खास तौर पे भारत की बेटियों ने भारत का तिरंगा और शान से ग्लासगो में लहराया है. मैं मेरी सब बहनों को, देश की बेटियों को अभिनंदन देता हूँ.
1: ફિટ ઇન્ડિયા વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું. જ્યારે યુવાનોને નશાની કુટેવોથી દૂર રાખવા માટે શરૂ થયેલા નશામુક્ત ભારત અભિયાનથી સ્વસ્થ, સજાગ અને સશક્ત યુવા શક્તિના નિર્માણને નવી ગતિ મળી છે. આ સાથે જ રમતગમત ક્ષેત્રના બજેટમાં વધારો કરવામાં આવ્યો હોવાનું શ્રી સંઘવીએ જણાવ્યું હતું.
2: फिट इंडिया मूवमेंट को आगे बढ़ाते हुए खेलो इंडिया में प्रधानमंत्री जी ने एक तरफ कॉमनवेल्थ में भारतीय खिलाड़ी एक के बाद एक मेडल प्राप्त कर रहे थे और प्रधानमंत्री जी ने यहाँ से देश के लाखों युवाओं का खेल के सेक्टर में भविष्य उज्जवल बने उसके लिए बजट में 8 गुनी बढ़ोतरी की. ये अपने
1: ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. આજની બેઠકમાં તાજેતરમાં જ ગ્લાસ્ગો ખાતે અમદાવાદને 2030ની રાષ્ટ્રમંડળ રમતોની યજમાની માટેની બેટન અને ધ્વજ મુખ્યમંત્રીને અર્પણ કરાશે. આ ઉપરાંત આજની બેઠકમાં તાજેતરના ભારે વરસાદ બાદની રાહત અને પુનર્વસનની કામગીરી, ચાંદીપુરા વાયરસના કાબુ માટે લેવાયેલા પગલાં સહિતના મુદ્દાઓની ચર્ચાની સંભાવના છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામેથી દરિયા કિનારે ફરવા ગયેલા 5 કિશોર દરિયામાં ડૂબી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સ્થાનિક માછીમારોની સતર્કતા અને બહાદુરીના કારણે 3 કિશોરને જીવિત બહાર કઢાયા, જ્યારે 2 કિશોરની શોધખોળ યુદ્ધના ધોરણે કરવામાં આવી. બચાવ કામગીરીમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી દરિયાના વિશાળ વિસ્તારમાં વધુ અસરકારક રીતે તપાસ કરી શકાય. પ્રશાસન અને સ્થાનિક

0: અનેક લોકો પણ શોધ અભિયાનમાં જોડાયા છે. મેક ઇન ઇન્ડિયાને આગળ વધારવા અંતર્ગત જામનગરની એક કંપની અને જર્મનીના એક ઔદ્યોગિક જૂથ વચ્ચે સમજૂતીના કરાર કરવામાં આવ્યા. અદ્યતન ટેકનોલોજીના આદાન પ્રદાન અને વૈશ્વિક ગુણવત્તાના ઉત્પાદન માટે આ કરાર થયા છે. આ સંયુક્ત સાહસ બાદ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 7,000થી વધુ લોકોને રોજગારી મળવાની સંભાવના છે. આ ભાગીદારીના કારણે જામનગરમાં મોટા પાયે નવી રોજગારીનું સર્જન થશે અને સ્થાનિક યુવાનો માટે નવી તકો ઉભી થશે. આ કરારને આત્મનિર્ભર ભારતના એક મોટા પગલા તરીકે વર્ણવાયો હતો. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ટ્રેન દુર્ઘટનાથી 5 સિંહને બચાવી લેવાયા છે. છતડીયા ગામ નજીક રેલવે ટ્રેક પર એક સાથે 5 એશિયાટિક સિંહ આવી ચડતા હતા. ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્ર અને વન વિભાગે તાત્કાલિક સજાગતા દાખવી ટ્રેનને રોકી દીધી હતી. સમયસર લેવાયેલા નિર્ણયના કારણે 5 સિંહો સુરક્ષિત રીતે ટ્રેક પરથી જંગલ તરફ પરત ફર્યા હતા. ભારતીય રિઝર્વ બેન્કે આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા આજે સવારે 10 વાગે નવીનતમ રેપો રેટ જાહેર કરશે. આરબીઆઈ મુખ્ય રેપો રેટ 5.25% પર યથાવત રાખે તેવી અપેક્ષા છે. નાણાકીય નીતિ સમીક્ષા ફુગાવાના જોખમો, ક્રૂડ ઓઇલના ભાવ અને વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતાઓને પણ સંબોધિત કરશે, જે ભારતીય અર્થતંત્રને અસર કરી શકે છે. ચેના એગ્મોર યાર્ડમાં બાંધકામ કાર્યને કારણે અમદાવાદ તિરુચિરાપલ્લી વિશેષ ટ્રેન પરિવર્તિત કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન 6 અને 13 ઓગસ્ટના રોજ રેનીગુંટા, તિરુતાની, મેલાપક્કમ, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ સમયગાળા દરમિયાન ટ્રેન અરકોન્નમ, પેરામ્બુર, ચેન્નાઈ એગ્મોર અને તાંબરામ સ્ટેશનો પર રોકાશે નહીં. તિરુચિરાપલ્લીથી ઉપડતી ટ્રેન 9 અને 16 ઓગસ્ટના રોજ ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, મેલાપક્કમ, તિરુતાની, રેનીગુંટા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ સમયગાળા દરમિયાન ટ્રેન તાંબરમ, ચેન્નાઈ એગ્મોર, પેરામ્બરુ અને અરાકોનમ સ્ટેશનો પર રોકાશે નહીં. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક ચેનલ AIRNews_ABD ફોલો કરશો. રાજ્યના અરજદારોએ પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ મથકે જવું નહીં પડે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા કેટલાક મહત્વના સુધારા અંગેની સ્પષ્ટતા કરી છે. તે અનુસાર પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ મથકે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા નહીં રહે. વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહે છે. પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત નથી રહેતી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસ રહેઠાણની મુલાકાત લેવાની રહેશે. છોટાઉદેપુર જિલ્લાના કવાણ તાલુકાના ડુંગર ગામના ખેડૂત પુત્ર રોનક રાઠવાએ આદિજાતિ વિકાસ વિભાગની ફ્રીશીપ કાર્ડ યોજનાનો લાભ લઈને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કર્યું છે. આ વિશે વાત કરતા રોનકે જણાવ્યું કે પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ફી ચૂકવવી ખૂબ મુશ્કેલ હતી. આ સમયે છોટાઉદેપુર જિલ્લા આદિજાતિ વિકાસ વિભાગની કચેરીનો સંપર્ક કર્યો અને રાજ્ય સરકારની ફ્રીશીપ કાર્ડ યોજના વિશે માહિતી મેળવી. આ યોજના અંતર્ગત ₹11 લાખની સંપૂર્ણ શિષ્યવૃત્તિ મળતા મારો ઉચ્ચ શિક્ષણનો માર્ગ સુગમ બન્યો છે.
1: મારે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીમાં બીટેકમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું હતું, જેની ફીસ કુલ 11 લાખ રૂપિયા હતી, જે મારા પરિવારને ભરી શકે એવી સ્થિતિ નથી. મેં આદિજાતિ વિભાગની કચેરીમાં જઈને ફ્રીશીપ કાર્ડ યોજનાની માહિતી મેળવી, જેનાથી મને કુલ 11 લાખની સહાય મળી, જે મને મારા પરિવારને સહાયરૂપ થઈ. તમામ છોકરાઓ જેમને આ વર્ષે 12th સાયન્સ પાસ કર્યું છે તેમને ફ્રીશીપ કાર્ડ યોજનાનો લાભ લઈ શકે છે.
0: રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે. આજે સવારે 6 કલાક પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 62 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં વલસાડના કપરાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 69.74% જેટલો વરસાદ વરસ્યો છે. આગામી 10 ઓગસ્ટ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના રિજનલ આગામી 7 દિવસોમાં છૂટાછવાયા સ્થળ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્ટ્રીપ પ્રેશર ગ્રેડિયન્ટને કારણે મજબૂત પવન ફૂંકાઈ શકે છે, જેની ઝડપ 15-20 નોટ્સ અને ઝટકા સાથે 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ તરફ રહેશે. માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતના દરિયા વિસ્તારમાં 30-40 કિલોમીટર કલાકની ઝડપે અને ઝટકા સાથે 50 કિમી કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી હવામાન વિભાગના વડા ડાયરેક્ટર એ કે દાસે સંભાવના વ્યક્ત કરી છે.
2: ગુજરાત રિજનમાં સૌરાષ્ટ્ર કચ્છ રિજનમાં એકા દક્કા સ્થાનમાં હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના હૈ અગલે 7 દિન. અમદાવાદ કે લિયે જનરલી ક્લાઉડી સ્કાય કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. ઇસમે 1-2 સ્પેલ્સ રેન થંડર સ્ટોર્મ કા ભી સંભાવના રહેગા. અભી હમારા

0: गुजरात जो स्टेट है इसमें जो रेनफॉल रिसीव हुआ है 479.2 mm बारिश रिसीव हुआ है।
1: તાજેતરના વરસાદ બાદ રાજ્યમાં ખરીફ પાકનું 79% કરતાં વધુ વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે। અત્યાર સુધીમાં 67.47 લાખ હેક્ટરમાં અલગ અલગ પાકોનું વાવેતર કરાયું છે। મગફળી અને સોયાબીનનું સરેરાશ વાવેતર કરતાં વધુ થયું છે। કપાસનું વાવેતર 20.87 લાખ હેક્ટરમાં કરાયું છે, જ્યારે તેલીબિયાનું 24.12 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે। હાલમાં પણ વાવણીની કામગીરી ચાલી રહી છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ ટેકનિકલ અને ડ્રાઇવિંગ સંવર્ગની જગ્યાઓ માટેની લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે। 23 ઓગસ્ટે અમદાવાદમાં યોજાનારી લેખિત પરીક્ષા માટે 17 ઓગસ્ટથી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે। અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર। ગ્લાસ્ગોથી પરત ફરેલા નાયબ મુખ્યમંત્રીએ રાષ્ટ્રમંડળ રમતોની 2030ની અમદાવાદને મળેલી યજમાની અંગે ખુશી વ્યક્ત કરી। આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરાશે। ગીર સોમનાથના દરિયામાં ડૂબેલા 5 કિશોરમાંથી 3ને બચાવાયા, 2ની શોધખોળ। રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું, 10 ઓગસ્ટ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા। રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું 79% કરતાં વધુ વાવેતર, મગફળી અને સોયાબીન તરફ ખેડૂતોનો જોગ। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
2: પ્રાદેશિક સમાચાર પૂરા થયા, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી વડોદરા। આવો સાંભળીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીતનો શેષ ભાગ।

0: ગુજરાતીમાં સમાચાર આપ સાંભળી શકશો થોડીક જ ક્ષણોમાં.
1: પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી
2: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે પાકિસ્તાન ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી. ભારતે ભારતીય વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂરે ઓલિયા પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. આજથી બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની 13મી બેઠક ભુવનેશ્વરમાં, જ્યારે બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથની 3જી બેઠક ભોપાલમાં યોજાશે. ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સમુદ્ર દુનિયા અંગે વાટાઘાટો એક નવા તબક્કામાં પ્રવેશી. અને કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી દક્ષિણ કોરિયાના આસનમાં આરંભ થશે. સમાચાર વિગતવાર. ભારતે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી છે અને કહ્યું કે જેનાથી સત્ય છુપાવી શકાતું નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે વાસ્તવિકતા વિરુદ્ધ પ્રદર્શન અને પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવતી હિંસા છે.
3: इस वर्ष जून से अब तक वहाँ जन प्रदर्शन जो चल रहा है उसमें 90 लोग मारे गए हैं और कई अन्य घायल हुए हैं. पाकिस्तान की सत्ता व्यवस्था ने जनता के असंतोष का जवाब गोली से, संचार बंदी से, धमकी से और दमन से दिया है. इसके लिए उसे जवाबदेह ठहराया जाना चाहिए और विश्व समुदाय को मानव अधिकारों पर पाकिस्तान के पाखंडपूर्ण उपदेशों के इस खोखले मुखौटे के पार वास्तविकता को देखना चाहिए.
2: બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના મીડિયા ઇન્ટરવ્યૂ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સંવાદ એક ખાનગી મીડિયા સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે. સરકારની તેમાં કોઈ ભૂમિકા નથી અને તે સંવાદમાં વ્યક્ત કરાયેલા કોઈપણ મંતવ્યોનું સમર્થન કરતી નથી. ભારતે ભારતીય ધ્વજવાળા વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂરે ઓલિયા પર થયેલા હુમલાની સખત ટીકા કરી છે. હુમલા બાદ ગઈકાલે યમનના દરિયાકાંઠે લાલ સમુદ્રમાં જહાજ ડૂબી ગયું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમાં સવાર તમામ 13 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે રિયાદમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર ખાસ નજર રાખી રહ્યું છે અને ક્રૂની સલામતી માટે યમનના અધિકારીઓ સાથે સક્રિય રીતે સંકલન કરી રહ્યું છે. મંત્રાલયે યમનના અધિકારીઓના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રદેશમાં વાણિજ્યિક જહાજો પર હુમલાની સખત ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક છે. વધુમાં ઉમેર્યું હતું કે વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ અને પ્રદેશના આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા અવરોધ વિના નેવિગેશન અને વેપાર તાત્કાલિક પુનઃસ્થાપિત થવો જોઈએ. ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રા આજે સવારે 10 વાગે નવીનતમ રેપો રેટ જાહેર કરશે. રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની 3 દિવસીય બેઠક સોમવારે શરૂ થઈ હતી. RBI મુખ્ય રેપો રેટ 5.25% યથાવત રાખે તેવી અપેક્ષા છે. નાણાકીય નીતિ સમીક્ષા ફુગાવાના જોખમો, ક્રૂડ ઓઇલના ભાવ અને વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતાઓને પણ સંબોધિત કરશે, જે ભારતીય અર્થતંત્રને અસર કરી શકે છે.

0: બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની 13મી બેઠક આજથી 7 ઓગસ્ટ સુધી ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાઈ રહી છે. દરમિયાન આ બેઠકમાં સંગઠનના વરિષ્ઠ અધિકારીઓની 3જી બેઠક પણ યોજાશે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠકોમાં શિક્ષણ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને સભ્ય દેશોના પ્રતિનિધિઓ વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. મુખ્યત્વે બાળપણમાં યોગ્ય સંભાળ અને શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સહયોગ વધારવો અને સંશોધન, નવીનતા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવું. શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની આ બેઠકમાં ભાગ લેશે. આ વર્ષે બ્રિક્સ સંગઠનના અધ્યક્ષ તરીકે ભારત બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથની 3જી બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક આજે અને આવતીકાલે ભોપાલમાં યોજાશે. સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું હતું કે સભ્ય દેશોના પ્રતિનિધિઓ બ્રિક્સ સંસ્કૃતિ મંત્રીઓની બેઠક પહેલા સાંસ્કૃતિક સહયોગ વધારવા અને મુખ્ય મુદ્દાઓ પર સર્વસંમતિ બનાવવા પર વિચાર કરશે. બે દિવસીય બેઠકમાં સર્જનાત્મક અર્થતંત્ર, સાંસ્કૃતિક અને સર્જનાત્મક ઉદ્યોગો, કોપીરાઇટ અને કૃત્રિમ બુદ્ધિમત્તા, સાંસ્કૃતિક વારસો, સંરક્ષણ અને સાંસ્કૃતિક સંપત્તિ પુનઃસ્થાપન, આબોહવા અને ટકાઉ વિકાસ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ બ્રિક્સ દેશોની બેઠકની અધ્યક્ષતા હેઠળ સાંસ્કૃતિક ભાગીદારીને મજબૂત કરવા અને સંસ્કૃતિ દ્વારા સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા હેન્ડલ airnews_abadને ફોલો કરશો. ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સમુદ્ર દુનિયા અંગે વાટાઘાટો એક નવા તબક્કામાં પ્રવેશી છે. એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું કે જો અમેરિકા દખલગીરી કરવાનું ટાળે તો ઓમાન સાથે ટૂંક સમયમાં કરાર થઈ શકે છે. ઈરાની મીડિયાએ જણાવ્યું હતું કે વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ જહાજો માટે એક નવો સુરક્ષિત માર્ગ સ્થાપિત કરવાનો છે. હોર્મુઝ વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ છે. દરમિયાન કતારે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચેના વિવાદને ઉકેલવાના પ્રયાસો ઝડપથી આગળ વધી રહ્યા છે અને સંભવિત કરારના મુસદ્દા પર ચર્ચા ચાલી રહી છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે પણ જણાવ્યું હતું કે હોર્મુઝ સમુદ્ર દુનિને ફરીથી ખોલવા અંગે એક બે દિવસમાં કરાર થવાની સંભાવના છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશિયને જણાવ્યું હતું કે તેમનો દેશ પ્રાદેશિક તણાવ વધારવા માંગતો નથી, પરંતુ તેની સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યા બાદ આવ્યું હતું કે ઈરાનને કરાર પર પહોંચવા માટે છેલ્લી તક આપવામાં આવી છે. હવામાન વિભાગે આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જારી કર્યું છે. વિભાગે અરુણાચલ પ્રદેશ, બિહાર, કોકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો આવતીકાલ સુધી દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આંદામાન નિકોબાર, છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ આ જ સ્થિતિ રહેશે. વિભાગે આગામી 3 દિવસ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, ઉત્તર આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને તેલંગાણામાં વીજળી અને જોરદાર પવન સાથે વાવાઝોડાની પણ આગાહી કરી છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ બોક્સિંગ, જુડો અને પેરા એથ્લેટિક્સમાં ઉત્તમ પ્રદર્શન કરીને કોમનવેલ્થ ગેમ્સ 2026થી પરત ફરેલા ભારતીય ખેલાડીઓનું સન્માન કર્યું. ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત સન્માન સમારોહ દરમિયાન મેડલ વિજેતાઓને સુવર્ણ માટે 30 લાખ રૂપિયા, રજત માટે 20 લાખ અને કાંસ્યચંદ્રક માટે 10 લાખ રૂપિયાના રોકડ પુરસ્કારો આપવામાં આવ્યા. રમતવીરો સાથે વાતચીત કરતા ડોક્ટર માંડવીયાએ ખેલાડીઓને તેમની રમત કારકિર્દીથી આગળ વિચારવા અને ભારતીય રમતની આગામી પેઢીમાં યોગદાન આપવા જણાવ્યું. કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી દક્ષિણ કોરિયાના આસનમાં શરૂ થશે. તન્વી શર્મા અને કિદામ્બી શ્રીકાંત સહિત ટોચના ભારતીય ખેલાડીઓ સ્પર્ધામાં અભિયાનનો આરંભ કરશે. 33 સભ્યોની ભારતીય ટીમ પુરૂષ સિંગલ્સ, મહિલા સિંગલ્સ, પુરૂષ ડબલ્સ, મહિલા ડબલ્સ અને મિશ્ર ડબલ્સમાં ભાગ લઈ રહી છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના અખબારોએ અમેરિકાના 25 ડેમોક્રેટિક રાજ્યોએ

0: ટ્રમ્પના ટેરિફને પડકારી અને વડાપ્રધાન મોદીનો વીડિયો હટાવવા બદલ મહેટાની ગ્લોબલ ટીમને તેડવા સમાચારો હેડલાઇનમાં લીધા છે. સંદેશની હેડલાઇન છે, અમેરિકાના 25 ડેમોક્રેટિક રાજ્યોએ ટ્રમ્પના ટેરિફને ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટમાં પડકાર્યા. વડાપ્રધાન મોદીનો વીડિયો હટાવવા બદલ મહેટાની ગ્લોબલ ટીમને તેડવું. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, પીઓકે 45 લાખ લોકોનો અવાજ દબાવી રહ્યા છે, 1 લાખ સૈનિક, છતાં વિરોધ બેકાબુ.
1: ભારતે પાકિસ્તાન ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી. ભારતે ભારતીય વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂરે ઓલિયા પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. આજથી બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની 13મી બેઠક ભુવનેશ્વરમાં, જ્યારે બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથની 3જી બેઠક ભોપાલમાં યોજાશે. ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સમુદ્ર ધુની અંગે વાટાઘાટો એક નવા તબક્કામાં પ્રવેશી અને કોરિયા માસ્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટનો આજથી દક્ષિણ કોરિયાના આસનમાં આરંભ થશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી, વડોદરા.
3: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં 0 રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ 0 આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, PM સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર. હર ઘર સૂર્યઘર.
2: આવો હવે સાંભળીએ ફિલ્મ ક્રિશનું આ ગીત, સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વર. ગીતકાર નાસિર ફરાઝ, સંગીતકાર રાજેશ રોશન.

ફિલ્મ ક્રિશનું આ ગીત હમણાં આપે સાંભળ્યું. સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વર હતા, રાજેશ રોશનનું સંગીત અને નાસિર ફરાઝના શબ્દો હતા.

0: सुनना न भूलें प्रतिदिन सुबह और शाम 6:45 पर विविध भारती का कार्यक्रम संगीत सरिता।
1: दोस्तों विविध भारती नु वडोदरा केंद्र आप सांभळी रह्या छो KJIT सावली टाइम अत्यारे सवारना 8:30 थई छे। ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: બ્રો લગ્નની શોપિંગ થઈ?
3: હા વરસાદમાં।
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ રાવપુરા વડોદરા।
4: શ્રોતા મિત્રો 93.9 MHz પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
5: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
6: ડિપ્લોમા BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી। KJIT સાવલી।
7: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
4: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા। સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
7: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
7: યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
1: વિવિધ ભારતી સે પ્રસ્તુત હૈ કાર્યક્રમ ચિત્ર લોક।

0: चित्रलोक कार्यक्रम के बाकी गाने इस अंतराल के बाद।
1: आ भागना प्रायोजक हता एम के फर्निचर, 5 माळनो भव्य शोरूम, प्रतापनगर ब्रिज पासे, वडोदरा।
2: दोस्तों, विविध भारती नु वडोदरा केंद्र आप सांभळी रह्या छो, सारा गणदेवीकर ज्वेलर्स टाइम। અત્યારે સવારના 9 વાગ્યા છે, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા।
3: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે, સો ઈઝી
4: ફસાણો।
5: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, આરબીઆઈ કહે છે
4: જાણકાર બનો, સતર્ક રહો।
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોક આ ધ ગ્રેટ। મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
6: અરે, આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
7: અશોક આ ધ ગ્રેટના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે।
6: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
8: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
6: અકલ્પનીય ડિસ્કાઉન્ટ।
9: અશોક આ ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
2: અંતરાલ કે બાદ સભી સુનને વાલો કા સ્વાગત। વિવિધ ભારતી સે આપ સુન રહે હૈ કાર્યક્રમ ચિત્રલોક। लीजिए, सुनिए ये गाना।
10: ऐसे में कोई कैसे मुस्कुराए, कैसे हंसते खुश होके,

0: अतरंगी फिल्म से, अतरंगी रे फिल्म से आप सुन रहे थे ये गाना हरिचरण शेषाद्री, श्रेया घोषाल, सूर्यांश, स्वागत राठौर और सार्थक कल्याणी की आवाजों में इरशाद कामिल के बोल, एआर रहमान का संगीत। चित्रलोक कार्यक्रम के बाकी गाने इस अंतराल के बाद।
1: कार्यक्रम ना आ भागना प्रायोजक हता अशोका द ग्रेट। महासेलमा ब्रांडेड रेडीमेड मेन्सवेर अने सूज खरीदो अकल्पनीय डिस्काउंट साथे।
2: એન્જિનિયરિંગ માં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
3: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી।
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
4: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
5: હા, વરસાદમાં।
4: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે। ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
6: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકો વજ્રદંતી। મજેદાર નહીં, અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।
7: अंतराल के बाद कार्यक्रम चित्रलोक में फिर से एक बार स्वागत है। आइए सुने फिल्म जीरो से ये गाना।

0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ ટાઈમ અત્યારે સવારના 9:30 થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: કાર્યક્રમ આપ સુનેંગે બસ થોડી હી દેર મેં.

0: અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. અને હવે પ્રસ્તુત છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
0: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
2: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
3: સેફર બ્લાઇન્ડ્સ,
2: ડિઝાઇન
3: સેફર
2: ડિઝાઇનર.
4: અરે આરકે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ, આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આરકે બ્લાઇન્ડ્સ, ઓફિસ આપકી, સજાવટ હમારી, યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આરકે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, ડાંડિયા બજાર, વડોદરા. કોલ
2: 9825027525. ગુડ મોર્નિંગ દોસ્તો, હર નઈ સુબહ લેકર આતી હૈ નઈ ચુનૌતિયાં, લેકિન સાથ હી લે આતી હૈ નઈ ઉમ્મીદે, નઈ દિશાએં, નઈ આશાએં, નઈ ખુશિયાં. આપ સભી કો સુંદર, સ્વસ્થ ઓર સુરમય સુબહ કી શુભકામનાએં. નમસ્કાર દોસ્તો, મેં હું આપકી દોસ્ત પાયલ શર્મા, લેકર હાજિર હું આપકા ફેવરેટ પ્રોગ્રામ હેલો વિવિધ ભારતી. આઈએ સુનતે હૈ આપકી દિલો કી બાતેં આપકે પસંદીદા ગીતો કે સાથ. આ રહા હૈ આજ કા પહેલા ફોન કોલ. હેલો વિવિધ ભારતી.
5: હેલો પાયલ બેન, કેમ છો?
2: એકદમ મજામાં, આપ કેમ છો?
5: બસ મજામાં. મારો પહેલો કોલ છે કે કોઈ બીજાનો આવ્યો તો પેલા?
2: ગુડ ક્વેશ્ચન, જેનો જવાબ હું નહીં આપીશ. બહુ સારો સવાલ છે જેનો જવાબ હું નહીં આપીશ. આપનું શુભ નામ?
5: મારું નામ ભરતભાઈ સોની.
2: અચ્છા ભરતભાઈ, કેમ છો?
5: બસ મજામાં છું બહેન.
2: કહો,
5: કેટલા દિવસથી વાત થઈ છે, બહુ ટ્રાય કરું ત્યારે લાગે.
2: જી જી જી જી જી જી. બે નંબર કરી નાખે એવું. બે જણા મારે જલ્પેશભાઈ બંને બેસવું પડશે એક સાથે. જી જી જી જી.
5: તમે વચમાં કેરી ની વાત બહુ કરી છે, મેંગો મેંગો.
2: યસ, હું તમને એમ પૂછતી હતી કે તમે આવો જાઓ તમારી,
5: અમે શું કામ કરીએ છીએ, તમારે કઈ દાગીના મનાવો તો બોલો.
2: તો તમે તમારી દુકાન પર કેવી રીતે જાઓ?
5: અમે સવારમાં 10 વાગે પછી જઈએ દુકાને. હું આમ તો ઉત્તર ગુજરાતમાં છું, જાનેરા બનાસકાંઠા.
2: ના એટલે કેવી રીતે જાઓ તમે, વે ઓફ ટ્રાન્સપોર્ટ શું છે તમે?
5: ઘેરથી જઈએ દુકાને, દુકાને બેસીએ, સવારે જઈએ 11 વાગે.
2: એટલે તમે ટુ વ્હીલર લઈને જાઓ, ફોર વ્હીલર લઈને જાઓ, કેવી રીતે જાઓ?
5: જાનેરા જોયું, ઉત્તર ગુજરાત બનાસકાંઠા.
2: હાજી હાજી.
5: જય બાજીનો છું, અને હમણાં અરણીમાં રહું છું, વડોદરા અરણીમાં.
2: ઓકે, તો વાત જાણે એમ છે ભરતભાઈ કે અત્યારે જે વરસાદના દિવસો છે એમાં રોડ ઉપર ખૂબ જ લપસી જવાય એવું કંઈક ને કંઈક પડ્યું હોય, કચરો દાખલા તરીકે, કોઈ ઓઇલ હોય કે કેમ કે
5: તો મારી જોડે પરમ દિવસે જ થયું, કેલાની છાલી ઉપર પડી ગયો.
2: ઓ
5: બહુ વાગ્યું.
2: અરે પછી દવા કરી?
5: તો મટી ગયું પછી.
2: જી જી, ચલો ભગવાનનો આપણે પાળ માનીએ કે બહુ ઓછામાં પતી ગયું, પણ ઘણી વખત જીવનો પણ જોખમ થઈ જાય છે રસ્તા ઉપર, જ્યારે બહુ વધારે સ્પીડમાં ચલાવવામાં આવે કે જેની પાસે લાયસન્સ નહીં હોય એવા નાના બાળકોના હાથમાં વાહન આપી દેવામાં આવે છે, તો ખૂબ જ તકલીફમાં મુકાઈ જવાય છે. તો અત્યારે વરસાદના દિવસોમાં આપણે ખૂબ જ સાચવીને ચલાવવું જોઈએ, એકબીજાનું ધ્યાન પણ રાખવાનું અને સાથે સાથે રસ્તામાં આવતા ખાડાઓનું પણ ધ્યાન રાખવું પડે છે, બરાબર ને?
5: હા મારા બેન, હા.
2: જી તો જણાવો.
5: મારે ગીત સાંભળવું છે.
2: જી, મિત્રોના નામ?
5: મિત્રોના નામ તો બહુ બધા મિત્રો છે, અમારા સુરેશભાઈ છે, ભરતભાઈ છે, પછી મારું નામ પણ ભરતભાઈ છે.
2: જી,
5: પછી મારી બેન છે જોશના છે, વીનાબેન છે, પછી મારા જીજા છે વિક્રમભાઈ, સુરેશભાઈ.
2: બધાને કયું ગીત સંભળાવવું છે?
5: ચલાનો છે ને, તેરી મેરી દોસ્તી પ્યાર મેં બદલ ગઈ, જિંદગી ને દી હવા.
2: જી,
5: બસ હવે રક્ષાબંધન આવે, તમને રાખડી બાંધતી.
2: રક્ષાબંધન પહેલા આપડી એક વખત વાત થઈ જશે.
5: અને આ ક્યારે સંભળાવશો?
2: આ ગીત જલ્દી જ આવશે,
5: જલ્દી આપજો, બહુ જલ્દી.
2: જલ્દી એટલે બની શકે કે 2 દિવસમાં જ આવી જાય, તો તમે હંમેશા સાંભળતા રહો કાર્યક્રમ. ઓકે
5: ઓકે માર બેન.
2: જી, તો ભરતભાઈ.

0: हेलो विविध भारती।
1: हाँ पायल मैडम,
0: हाँ जी, गुड मॉर्निंग। आपनो शुभ नाम?
1: गुड मॉर्निंग पायल मैडम, गुड मॉर्निंग। आणंद जिल्ला ना પેટલાદ તાલુકા ના લક્કડપુરા ગામ થી ભાવેશ ઠાકોર। બસ
0: જી ભાવેશ જી, કેમ છો?
1: બસ બસ બસ, તમે કેમ છો બોલો?
0: હું સારી છું, બધાય સારા
1: હા
0: છે વિવિધ ભારતી વડોદરા પર। અને તમે
1: બસ
0: જણાવો કે વરસાદના
1: બસ
0: દિવસો
1: બસ,
0: કેવા?
1: બધું સારું જ હોય એમ।
0: હાં જી,
1: હા, અને બસ વિવિધ ભારતી ના કાર્યક્રમો સાંભળતા રહીએ છીએ। સવારે ચાલુ કરી દઈએ, સવારે 5:55 થી, એટલે વિવિધ ભારતી ના કાર્યક્રમો ચાલુ જ હોય દુકાન પર ને ઘરે પણ, મારા વાઇફ ને સાંભળે છે।
0: બરાબર। તો વરસાદની આ સિઝનમાં તમે નવું કયું ગીત ગાયું હવે?
1: હવે હમણાં તો કઈ નવું ગીત કશું ગાયું નહીં વરસાદની સિઝનમાં, ગીત કયું નવું એક કઈ પણ એટલે ગાયું નથી અત્યારે, કોઈ એવું ખાસ ગાવાનું નહીં હોતું એમ।
0: તો પછી વરસાદની સિઝનમાં તમને કયું ગીત ગાવાનું ગમે? તમારા મનને, તમારા દિલને કયું ગીત ગાવાનું ગમે?
1: મને વરસાદના મોસમમાં એક તૃષાલ શુક્લની એક રચના છે, બહુ સરસ રચના છે પાયલબેન।
0: અચ્છા, તુષાર સર
1: એ
0: જી,
1: અવારનવાર અમે શું હોય કે પ્રોગ્રામોમાં બી હું ગાતો હોઉં છું,
0: અચ્છા
1: અને એના ગીતના કઈક શબ્દ આવા છે।
0: જી,
1: આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું, ચોમાસું ક્યાંક આસપાસ છે। આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું, ચોમાસું ક્યાંક આસપાસ છે। આવું ગીત છે, બહુ સરસ છે એમ,
0: વાહ, ખૂબ
1: ને
0: સરસ
1: અને અમે અમુક અવારનવાર આ પ્રોગ્રામમાં ગાતા જ હોઈએ છીએ
0: જી
1: અમારે ત્યાં, અને એમાં સુગમ સંગીત છે,
0: જી
1: આને સુગમ સંગીત કહી શકીએ આપણે।
0: જી તો આજે કયું ગીત સાંભળશો આપ?
1: બાલબેન, આજે તો નીતિન મુકેશના અવાજમાં છે ગીત, મારે સાંભળવું છે ફિલ્મ ક્રાંતિનું। ઓય તમાશા ઓય ઓય ઓય ઓય ઓય ઓય તમાશા હોય, ઓય તમાશા લે જા પ્યાર જરા સા, લે જા પ્યાર જરા સા, એ સંભળાવજો।
0: વાહ, તમે તો ગાઓ છો ને, તો મને એમ વિચાર આવે છે કે સ્ટેજ પર તમે ધમાલ મચાવતા હશો।
1: હા પાયલબેન, બરોડા ની અંદર હું આપણા સુભાનપુરા ની અંદર મેં તમને અગમ વાત કરેલી કે મારો પહેલો નંબર આયેલો
0: જી,
1: એ ફિલ્મ દોસ્તી માટે મોહમ્મદ રફીનો અવાજમાં ગીત ગાયેલું મેં, એના માટે મારો પહેલો નંબર આયેલો પાયલબેન।
0: બહુ સરસ ગાઓ છો આપ, તમારી કલાને સલામ। તો
1: હા
0: કહો
1: જી, અને
0: કોના નામ
1: મિત્રોને થોડા
0: લેવા
1: યાદ,
0: માંગતા હતા? હા
1: હા
0: જી,
1: મિત્રના થોડા નામ યાદ કરી લઉં। પેલા બાબાનું નામ છે જયમીન, વાઈફ છે ગીતા, પછી એક આંબા તળાવના મહેશભાઈ છે, પૂજાભાઈ વટાદરાના છે, જયેશભાઈ પંચાલ છે, સંજયભાઈ મોચી છે, લાલજીભાઈ સુરજીતરાથી છે, અને તમામ મારું રેડિયો મિત્ર મંડળ
0: જી,
1: આકાશવાણી એકતા ગ્રુપ ને હું યાદી આપું છું
0: જી, તો અમારી પણ
1: ગીત
0: બધાને
1: સંભળાવજો।
0: યાદી
1: હા,
0: આ યાદ સાથે જ આવી રહ્યું છે આ ગીત। નમસ્કાર,
1: તો આવજો પાયલબેન, નમસ્કાર
0: તન

દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. KJIT સાવલી ટાઈમ અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
4: હેલો વિવિધ ભારતી.
5: નમસ્તે મેડમ.
4: નમસ્તે, આપનું શુભ નામ?
5: મીના સાવકાર છે મેડમ. બહુ દિવસથી ફોન લગાડું છું.
4: કેમ છો તમે ભાઈ?
5: મજામાં.
4: આટલા દિવસે
5: લાગ્યો.
4: હાજી, શું ચાલી રહ્યું છે જીવનમાં?
5: સારું છે મેડમ, બહુ મેં ખુશ થઈ ગઈ નંબર લાગ્યો તો.
4: ક્યાંથી વાત કરી રહ્યા છો આપ?
5: વડોદરા અનુપમ નગર થી.
4: જી, અને આપ શું કરો? અરે, જીસકા કોઈ નહીં ઉસકા ભગવાન હોતા હૈ.
5: હાજી મેડમ, તમારી આવાજ ભી બહુ સારી લાગે છે, તમારી વાત ભી બહુ મેં સાંભળું છું.
4: થેન્ક યુ સો મચ.
5: તમારી ને પેલા બીજા ભાઈ છે એમની?
4: જી, જલ્પેશભાઈ.
5: હા, જલ્પેશભાઈ, સોરી.
4: વાંધો
5: નહીં. પાયલ ભાઈ, તમારે ગાયન સાંભળવાનું છે.
4: જી, કયું?
5: આપણે પેલું દુશ્મન નું છે ને, ચિઠ્ઠી ના ખત આયા, હા, સંદેશ કાસે આયા.
4: ઓકે,
5: તારી પાવતી બહુ દિવસે લગાડી ને કાનની ટ્રાય કરી રહી છે. બહુ ખુશ થઈ ગઈ.
4: અમને પણ એટલી જ ખુશી થાય છે જયારે તમે ખુશ થાવ છો. જી,
5: મારો છોકરો નથી, એના યાદ થી મારે પેલું ગાયન સાંભળવું છે.
4: જી જી જી, સારું.
5: હા,

0: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓહ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
1: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
0: એ જ લોન માંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
0: તમે કોણ?
3: આરબીઆઈ કહે છે,
4: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
5: મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ

0: માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: હેલો વિવિધ ભારતી.
3: હેલો આકાશન.
2: હા જી,
3: તો મેં પ્રકાશ કહા બોલતા હું. પાણી
2: જી, પ્રકાશ જી, આપકે પીછે બહુત સારી આવાજ હી આ રહી હૈ.
3: હા, યે કંપની મે કામ કરતા હું. યહાં સવાલ
2: હૈ. જી જી જી જી. તો આપ સુબહ સુબહ પહોંચ ગયે હૈ? કેસે પહોંચે આપ ઓફિસ? કે
3: બાઇક સે જાતા હું
2: કંપની. જી, આપ બાઇક સે જાતે હૈ. તો બાઇક સે જાને મે આપકો બારિશ કે સમય મે ક્યા ક્યા દિક્કતે આતી હૈ, ક્યા ક્યા તકલીફે આતી હૈ?
3: બારિશ મે જબ બારિશ દેતા તો મેં ગાડી બહોત અપને આરામ સે સ્લો ગાડી ચલાતે આતા હું યહાં પે.
2: જી, ક્યોંકિ
3: પાણી ભરા હોતા તો બહોત દેખ કે જાના પડતા હૈ. તો બીચ રાસ્તે પાણી હોતા હૈ જો ભરા હુઆ હોતા ઉસમે.
2: જી, સહી બાત હૈ. પાણી કે નીચે ખડ્ડા ભી હો સકતા હૈ, પથ્થર ભી હો સકતા હૈ.
3: ડેન્જર લાઇન ભી કુછ ઓપન હોતી હૈ જો દેખના બહોત હૈ.
2: જી, બહોત સંભલ કે ડ્રાઈવ કરના ચાહિયે ઇન દિનો મે. જી, ઓર જો છોટે બચ્ચે હોતે હૈ, સ્પીડ ઓવર સ્પીડિંગ કા એક ક્રેઝ હોતા હૈ, તો સમજાના ચાહિયે. પહેલે તો ગાડી દેની નહીં ચાહિયે. ઓર અગર કોઈ એસા સિક્વન્સ બન જાતા હૈ કે ગાડી દેની પડે, તો ઉનકો ભી યે બાત હમે સમજાની ચાહિયે કે બહોત હી સાવધાની કે સાથ ઓર ધીરે સે પાણી વાલે રાસ્તે સે નિકલે. જી,
3: આપ મેરા કોણ બોલ રહા?
2: મેં પાયલ શર્મા બાત કર રહી હું.
3: પાયલ શર્મા.
2: જી,
3: મેં તો એક ગાના સુના થા, ફિલ્મ કા નામ ભી યાદ નહીં આ રહા હૈ. મહેન્દ્ર કપૂર કી આવાજ.
2: જી,
3: ઓમ પ્રકાશ જી ગાતે હૈ.
2: જી,
3: રામ હી તસવીર સારે સદને કે લિયે બને, દુનિયા મે હૈ તેરા નામ.
2: પ્રકાશ જી આપકો પહોંચા રહે હૈ આપકી પસંદ કા યે ગીત. નમસ્કાર.

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પૂજા પ્લસ. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
3: હેલો વિવિધ ભારતી.
4: હેલો વિવિધ ભારતી, વર્ષા બોલું.
3: વર્ષાબેન કેમ છો?
4: બસ મજામાં. જો વરસાદ પડે છે, અમે પાડ્યો ને વરસાદ.
3: એકદમ તમારી જ યાદ આવે મને વરસાદ પડે એટલે.
4: એકદમ જ નંબર કાઢ્યો ને તમારો નંબર લાગી ગયો.
3: બહુ જ સરસ. કહો, આપ શું કરો છો?
4: આ તો આજ ના શું કરીને બેઠા છે. હવે
3: કયું ગીત સાંભળશો આજે?
4: આજે એકદમ લાગી ગયો છે તો નસીબ નું હાલ દો છો ને, કોઈ પણ નસીબ પિક્ચર નું હાલ દો છો.
3: જી,
4: હમણાં મારે બી એક્સપાયર થઈ ગયા ને બે હજાર.
3: ખુબ જ દુઃખની વાત છે.
4: બે મહિનામાં છોકરો જતો રહ્યો.
3: અરે યાર, તો ખુબ જ દુઃખની વાત છે.
4: બહુ ને બધું લીવર ખલાસ થઈ ગયેલું.
3: ઓકે, તમારા દુઃખમાં અમે સાથીદાર છીએ.
4: તરત જ તમારો નંબર લાગી ગયો.
3: તમે લકી છો. જી વર્ષાજી, આવી રહ્યું છે આપની પસંદનું આ ગીત. નમસ્કાર.

0: લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
3: હેલો વિવિધ ભારતી.
4: જી મેમ, જય શ્રી મહાકાલ.
3: જય શ્રી મહાકાલ, કેસે હૈ આપ?
4: મેં બહુ બઢિયા. મેં શ્રોતાઓ કો બરસી દે દઉં, મેં શિવા લોહટ MP વિદિશા સે વાત કરતા હું. મેમ આપકા નહીં મિસ હોતા.
3: જી કેસે હૈ આપ?
4: મેં એકદમ બઢિયા. મેમ આપ કેસે હો?
3: મેં ભી બઢિયા હું, ધન્યવાદ. બારિશ મેં આપકે આસપાસ પાણી ભર ગયા હૈ ક્યા?
4: નહીં મેમ, હમારે યહાં તો ઇન્દ્રદેવ રૂઠે હુએ હૈ.
3: અરે
4: જી, અભી લગભગ એક મહિના હોને કો આયા, પાણી બસ હલકા ફુલકા ગિરા હૈ, પાણી એસા ગિરા હી નહીં હૈ, ઓર કાફી જ્યાદા દિક્કત જા રહી હૈ મેમ, કાફી ગરમી હૈ યહાં.
3: તો હમારી પ્રાર્થના ઈશ્વર સે કે વહાં પર બારિશ હો. હમારે યહાં તો બડા ઠંડા મોસમ હો ચુકા હૈ, બારિશ અચ્છે સે હો રહી હૈ. જી
4: હમારે યહાં તો મેમ યે સમજીએ, અભી લગભગ ધાન કી ખેતી, સોયાબીન કી ખેતી, મકા કી ખેતી બિલકુલ નષ્ટ હોને કી કગાર પે આ ચુકી હૈ મેમ.
3: અરે
4: બિલકુલ પીલી પડ ચુકી હૈ, કીડે લગ ચુકે હૈ ફસલ મેં.
3: અરે લેકિન હમ એક ઉમીદ કા દિયા જલાએ રખતે હૈ, ઓર ઉમીદ કરતે હૈ કે ઇસ હફતે અચ્છે સે બારિશ હો જાય તો હમ સભી બચ જાયેંગે ઓર યે સારી ફસલ ભી.
4: અબ દેખતે હૈ, અબ વો તો ભોલેનાથ કી ઈચ્છા હૈ. હમ તો મેમ ક્યા હી કર સકતે હૈ, સિર્ફ દુઆઈ કર સકતે હૈ.
3: સચ્ચી બાત હૈ,
4: ઓર વો કર રહે હૈ મેમ.
3: જી, ઓર જબ દુઆ પુકાર સબ મિલકર કરતે હૈ તો ઉપર વાલા જરૂર મંજૂર કરતા હૈ, સુનતા હૈ, હૈ ના?
4: જી બિલકુલ મેમ.
3: તો બતાઈએ આજ કોન સા ગાના સુનેંગે આપ?
4: મેમ એક લગાન મૂવી મેં ગાના હૈ, ઓ પાલનહારે નિર્ગુણ ઓર ન્યારે, તુમરે બિના હમરા કોઈ નહીં.
3: બિલકુલ, તો ઇસી ગાને કે સાથ હમ સભી મિલકર પ્રાર્થના કરતે હૈ કે અચ્છી સી બારિશ હો ઓર સારે જીવો કો રાહત મિલે. ઠીક હૈ જી?
4: જી મેમ. જી જય શ્રી મહાકાલ. નમસ્કાર.
3: જય શ્રી મહાકાલ.

દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: હેલો વિવિધ ભારતી.
2: જય શ્રી કૃષ્ણ.
1: જય શ્રી કૃષ્ણ. આપનું શુભ નામ?
2: સાહેબન બોલો.
1: હાજી.
2: હા, મેં સરદનગરથી બોલું છું. મારું નામ ટીના છે.
1: જી ટીના, કેમ છો તમે?
2: બસ મજામાં. જરા સમયથી ફોન લગાવતી હતી, આજે ફોન લાગ્યો.
1: જી, શું કરો છો આપ?
2: બસ મેં હાઉસવાઈફ છું.
1: બસ મેં હાઉસવાઈફ છું, એવું એટલું છોટું શું નહીં કહેવાનું. હું હાઉસવાઈફ છું અને આપણી આજુબાજુ આખી દુનિયા ફરે છે, બરાબર?
2: હું પેલા ટીચર હતી.
1: અરે વાહ.
2: એ જાણો પછી છોડી દીધું બધું.
1: આ ખૂબ મોટું કામ છે. જી, એને મોટું કરવું, એને સારા સંસ્કાર આપવા, એ ખૂબ જ મોટું કામ છે.
2: બસ એના માટે છોડવું પડ્યું બધું આપણે.
1: જી, કહો આજે કયું ગીત સાંભળશો આપ?
2: હવે ગીત એવું છે કે તમને મનીષાબેન ને રક્ષાબેન ફોન કરે છે ને સરનગર થી.
1: જી
2: હા, મારા મમ્મી ને મારા ભાભી થાય છે.
1: અચ્છા જી.
2: હા, હવે મમ્મી ની બર્થડે આવે છે.
1: ઓ,
2: 18/9.
1: ઓકે,
2: એટલે સપ્ટેમ્બરમાં છે.
1: જી,
2: તો મમ્મી માટે એ ગીત આપું છું, તું કેટલી અચ્છી હે.
1: અચ્છા જી, સારું.
2: બર્થડે આવે છે, મારે આ સોંગ આપું છે, તું કેટલી અચ્છી હે, કેટલી પ્યારી હે.
1: અરે વાહ, તો આપની મમ્મી ને એડવાન્સમાં અમારા બધા તરફથી હેપી બર્થડે.
2: હા,
1: અને આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર.
2: નમસ્કાર.

0: हेलो विविध भारती।
1: हेलो।
0: हाँ जी,
1: हाँ मैं सागर भाई बोलू छू, समा विस्तार थी। गुड मॉर्निंग मैम।
0: वेरी गुड मॉर्निंग।
1: नाम छे मैम तमारू?
0: जी सागर जी, मारू नाम पायल छे।
1: પાયલ બેન, અમે બહુ જૂના લિસનર છે વિવિધ ભારતીના, પણ હવે પહેલી વાર બહુ વર્ષ 5 વર્ષ પછી હવે લાગ્યો છે.
0: અરે વાહ.
1: કેમ કે મારા ફાધર રેગ્યુલર હતા, શીતલ ડામોર, કિરણ પટેલ
0: જી,
1: રશ્મિ નાનાવટી બધા જોડે વાતો થયેલી છે, પણ હવે 5 વર્ષ પછી આજે પહેલી વાર ફોન લાગ્યો.
0: અરે હવે તમે રેગ્યુલર બની જવા હે ને.
1: હા મેમ, મારે મારા મિસિસ જોડે વાત કરો.
0: જી
2: હેલો,
0: નમસ્કાર.
2: નમસ્કાર મેમ, કેમ છો?
0: સારું. આપનું શુભ નામ?
2: સુરેખા બેન, એમ સોનુ કરીને બોલા, પણ સુરેખા છે.
0: હમ તો સોનુ બુલાયંગે.
2: આપ સોનુ બોલા,
0: બરાબર ને? સોનુ જ બોલાવી.
2: બરાબર. હા
0: જી સોનુજી, કઈ ફરમાઈશ છે આજની આપની?
2: ફરમાઈશ પેલું ગાય, સોચના ક્યા જો ભી હોગા દેખા જાયગા.
0: ઓકે જી,
2: હું નામ લઈ લઉં.
0: હાજી,
2: મારા છોકરાનું નામ યુગ, મારી છોકરી નામ ધ્રુવી, મારા હસબન્ડ નામ સાગરભાઈ, મારા સાસુનું નામ માયાબેન, મમ્મીનું નામ મારી કૌશલ્યાબેન, પપ્પાનું નામ ભોરભાઈ, અત્યારે ભત્રીજો થયો છે એનો નામ છે રાઘવ.
0: અચ્છા જી.
2: અને ભાઈનું નામ ગોવિંદ ને ભાભીનું નામ સોનિયા.
0: ભાભીનું નામ પણ સોનુ છે?
2: સોનિયા. સોનિયા
0: એ સોનિયા છે અને તમે સુરેખા છો, પણ બંને છે સોનુ.
2: હા, મારું નામ સોનુ પેલા, એટલે તો મમ્મી છે ને એનું સોનુ બોલાવતા હતા મારી ભાભી ને પિયર માં, પણ એ તો મમ્મી એ સોનિયા કરું, કેમ કે બોલે મારું નામ સોનુ પછી એનું તો કે
0: કન્ફ્યુઝન થાય,
2: કન્ફ્યુઝન થઈ જાય ને, એટલે
0: કોને બોલાવે છે ભાઈ.
2: હા મને બોલાવતે આમરે, એને બોલાવતો હું આવશે.
0: બરાબર છે. તમે બંને છો 100%, પેલું કે 24 કેરેટ ખરા સોના છો તમે લોકો. સારું, તો આ જ રીતે કોલ કરતા રહેજો. આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર.
2: મારે ફરમાઈશ ક્યારે આવશે મેમ?
0: જલ્દી આવશે,
2: એટલે અમે દુકાને નતા ત્યારે અમારે ફરમાઈશ આવીને જતી રહી.
0: અરે તો તમે જયારે દુકાન પર નહીં હોવ ને તો મોબાઈલ ઉપર સાંભળવાનું તમારે.
2: એવું છે?
0: મોબાઈલ એપ ડાઉનલોડ કરી લો અને એના પર સાંભળજો. ઓકે જી, તો આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર.
2: થેન્ક યુ.

આપના રેડિયો સેટ્સ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર 93.9 FM પર. દોસ્તો, ફિલ્મ સંગીત કાર્યક્રમની આજની પ્રથમ પ્રસ્તુતિ હમણાં આપે સાંભળી, ફિલ્મ ચલતી કા નામ ગાડી. સ્વર કિશોર કુમાર અને મન્ના ડેના હતા, ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર હતા SD બર્મન. મિત્રો, આજે 5 ઓગસ્ટ છે, ઇન્ટરનેશનલ ટ્રાફિક લાઇટ ડે. આ દિવસ નિમિત્તે આજે મજાના ગીતો સાથે વાત કરવી છે ટ્રાફિકના સુચારુ અને સુરક્ષિત નિયમન કરતા ટ્રાફિક સિગ્નલ્સની. દોસ્તો, જો તમે વાહન હંકારતા હશો તો 3 મિત્રોને જરૂરથી જાણતા હશો, લાલ, પીળો અને લીલો. હા, આ 3 મિત્રો ટ્રાફિક સિગ્નલના સૂચક રંગો અને વાહન ચાલકોના સુરક્ષા મિત્રો છે. જેમ આપણે સૌ જાણીએ છીએ, ટ્રાફિક સિગ્નલ સહિતના નિયમો આપણી સલામતી અને સુરક્ષા માટે હોય છે. તેમનું પાલન કરીએ, જવાબદાર ભારતીય બનીએ અને સાંભળતા રહીએ વિવિધ ભારતી. ફિલ્મ સંગીત કાર્યક્રમમાં હવે આવી રહ્યું છે મેરે જીવન સાથી, આ ફિલ્મનું ગીત. કિશોર કુમારનો સ્વર, મજરૂહ સુલતાનપુરીની કલમ, સંગીતકાર RD બર્મન.

દોસ્તો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ફિલ્મ સંગીત. શ્રોતા મિત્રો, આજે વાત ઇન્ટરનેશનલ ટ્રાફિક લાઇટ દિવસની. એવું માનવામાં આવે છે કે ટ્રાફિક લાઇટનો સૌ પ્રથમ ઉપયોગ 5 ઓગસ્ટ 1914 રોજ અમેરિકાના ક્લેવલેન્ડ શહેરમાં કરવામાં આવેલો, જે સફળ નીવડતા આજના આધુનિક ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો પાયો નંખાયો. આ તો જાણે દિવસનું મહત્ત્વ સમજાયું. હવે સમજીએ ટ્રાફિક લાઇટનું મહત્ત્વ. મોટાભાગે વિવિધ દિશાઓથી આવતા ટ્રાફિકનું નિયમન કરવા અને અકસ્માત નિવારવા રેલવે ફાટક, 4 રસ્તા, ટ્રાફિક જંકશન જેવા સ્થળો પર ટ્રાફિક લાઇટનો ઉપયોગ હવે રોજિંદા માનવજીવનનો હિસ્સો બની ચૂક્યો છે. ટ્રાફિક લાઇટને લગતી બીજી વાતો કરીશું. હાલ સાંભળીએ ફિલ્મ સ્વદેશનું આ ગીત. ઉદિત નારાયણ, હરિહરન અને કૈલાશ ખેરના સ્વર, જાવેદ અખ્તરની કલમ, સંગીતકાર એ આર રહેમાન.

દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. KJIT સાવલી. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી. આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ફિલ્મ સંગીત. હવે સાંભળીએ ગદર ફિલ્મનું આ ગીત. આનંદ બક્ષીની કલમ, ઉદિત નારાયણનો સ્વર, ઉત્તમ સિંઘનું સંગીત.

દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ, શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા. આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ફિલ્મ સંગીત. આજે 5 ઓગસ્ટ નિમિત્તે ઇન્ટરનેશનલ ટ્રાફિક લાઇટ ડેની વાત. મિત્રો, ટ્રાફિક લાઇટનો ભંગ કરવાથી ઘટી શકે તેવા ગંભીર પરિણામો તાજેતરમાં પ્રકાશ પાડતા આંકડાઓથી જાણી શકાય છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આપણા દેશમાં વર્ષે દાડે 5,13,000થી વધુ માર્ગ અકસ્માત નોંધાય છે, જે પૈકી 1,83,000થી વધુ અકસ્માત ઘાતક નીવડે છે. યાને કે આ માર્ગ અકસ્માતોમાં પ્રતિવર્ષ 1,83,000 ભારતીયો જીવ ગુમાવે છે પ્રતિવર્ષ. આ માટે અનેક બેદરકારીઓ જવાબદાર છે, જેમાંથી એક મોટું કારણ લાલ લાઇટનો ભંગ, યાને કે રેડ લાઇટ જમ્પિંગ છે. આશરે 80,000થી વધુ જીવલેણ અકસ્માત ગયા વર્ષે અતિશય ઝડપને કારણે નોંધાયા છે, જેમાં ટ્રાફિક સિગ્નલ ભંગ કરતી વખતે ઝડપથી હંકારેલા વાહનનું પણ કારણ ગણી શકાય. ટ્રાફિક લાઇટ લાલ હોય ત્યારે વાહન હંકારવાની લાલચને તાબે ન થશો, 2 મિનિટની રાહ જોશો અને તમારી તેમજ બીજા લોકોની અમૂલ્ય જિંદગી સલામત રાખશો.

વધુ વાત કરીશું. હમણાં સાંભળીએ ફિલ્મ હાઈવે નુઆસ સોંગ, ઇરશાદ કામિલના શબ્દો, એ આર રહેમાનનો સ્વર અને સંગીત.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ વડોદરામાં. સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ફિલ્મ સંગીત. હવે સાંભળીએ તમાશા ફિલ્મનું આ ગીત. ફરી એકવાર ગીતકાર છે ઇરશાદ કામિલ અને સંગીતકાર છે એ આર રહેમાન. સ્વર લકી અલીનો.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: 93.9 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર કાર્યક્રમ ફિલ્મ સંગીતમાં. આવો હવે સાંભળીએ જિંદગી ના મિલેગી દોબારા, આ ફિલ્મનું ગીત, જેના ગીતકાર છે જાવેદ અખ્તર, સંગીતકાર છે શંકર અહેસાન લોય. ડોમિનિક સેરેજો, ક્લિન્ટન સેરેજો અને લોય મેન્ડોસાના સ્વર.

કાર્યક્રમ ફિલ્મ સંગીતમાં હવે સાંભળીએ ખિલાડી 786 આ ફિલ્મનું ગીત મીકા સિંઘના સ્વરમાં. ગીતકાર સમીર અંજાન, સંગીતકાર હિમેશ રેશમિયા.

93.9 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આજના ફિલ્મ સંગીત કાર્યક્રમમાં આપણે વાત કરી ઇન્ટરનેશનલ ટ્રાફિક લાઇટ ડે, જે આજે 5 ઓગસ્ટે મનાવવામાં આવે છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે લીલી લાઇટ બંધ થયા પછી અને લાલ લાઇટ પહેલાં થોડી સેકન્ડ માટે પીળી લાઇટ થાય છે. આ પીળી લાઇટ ઉતાવળ કરવાની નિશાની હરગિજ નથી, બલકે સમયસર વાહન રોકી લેવાની અને જોઈને સલામતીથી અટકી જવાની તૈયારી સૂચવતી લાઇટ છે. તે જ રીતે ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે થતી લીલી લાઇટ ધીમે રહીને અને હળવી ગતિથી શિસ્તબદ્ધ રીતે સલામતીથી આગળ વધવાનો સંકેત છે. જાણતા તો હશો જ, બસ શિસ્તપૂર્વક પાલન કરવાનું ભૂલશો નહીં. હવે સાંભળીએ ફિલ્મ જબ વી મેટ નું આ ગીત, સ્વર શાન અને ઉસ્તાદ સુલતાન ખાનના, કલમ ઇરશાદ કામિલની, સંગીત પ્રીતમનું.

ફિલ્મ સંગીત કાર્યક્રમમાં હવે સાંભળીએ યે જવાની હૈ દીવાની ફિલ્મનું આ ગીત, જેના ગીતકાર છે અમિતાભ ભટ્ટાચાર્ય, સંગીતકાર છે પ્રીતમ, અરિજીત સિંઘનો સ્વર.

શ્રોતા મિત્રો, આજે ફિલ્મ સંગીત કાર્યક્રમમાં આપણે વાત કરી ઇન્ટરનેશનલ ટ્રાફિક લાઇટ ડેની. જતાં જતાં બસ એટલું કહીશ કે હિન્દીમાં કહેવત છે, દુર્ઘટના સે દેર ભલી. હવેથી પીળી લાઇટ જોઈને બ્રેક દબાવજો, એક્સિલરેટર નહીં. ટ્રાફિક લાઇટનું પાલન કરીએ, જીવન સુરક્ષિત રાખીએ, સાંભળતા રહીએ વિવિધ ભારતી. આજના ફિલ્મ સંગીત કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ ફિલ્મ પરદેશમાંથી, ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર નદીમ શ્રવણ, સ્વર સોનુ નિગમ.

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા, બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 5.25% યથાવત રાખવાનો નિર્ણય લીધો. વિપક્ષના હોબાળાના પગલે સંસદના બંને ગૃહની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 રદ થવાને 7 વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રદેશના લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. કર્ણાટકમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 3 કામદારના મોત. પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશોની વર્તમાન સ્થિતિમાં વિદેશી પત્રકારોના રિપોર્ટિંગ પર પ્રતિબંધ લદાયો અને ભારતની ઇશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રેયાંશી વાલીશેટ્ટીનો દક્ષિણ કોરિયામાં રમાતી બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 5.25% યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં થયેલા નિર્ણય અંગેની માહિતી આપતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે સ્થિર માંગ દ્વારા દેશની આર્થિક વૃદ્ધિને ટેકો મળી રહ્યો છે અને તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા રહી છે. તેમણે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાએ આ નાણાકીય વર્ષના એપ્રિલ જૂન ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. શ્રી મલ્હોત્રાએ કહ્યું કે રાષ્ટ્રીય બેંકે 2026-27 માટે તેના વાસ્તવિક જીડીપી વૃદ્ધિ અંદાજને સુધારીને 6.7% સુધી પહોંચાડવા માટેના પ્રયાસ આદર્યા છે. આરબીઆઈના ગવર્નરે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે મુખ્ય વ્યાપાર માર્ગો અવરોધાયા હોવાને કારણે વૈશ્વિક અર્થતંત્ર સામે પડકાર ઉભો થયો છે. તેમણે કહ્યું કે આરબીઆઈએ નાણાકીય વર્ષ 2027 માટે સીપીઆઈ ફુગાવાનો અંદાજ 5.1% ઘટાડીને 5% કર્યો છે. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દા પર વિપક્ષના હોબાળાને કારણે આજે સંસદના બંને ગૃહની કાર્યવાહી ખોરંભે પડી હતી. હોબાળાને પગલે સંસદના બંને ગૃહની કામગીરી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આજે સવારે જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હોબાળો મચાવી રહેલા વિપક્ષના સભ્યોને અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળમાં ભાગ લેવા વારંવાર વિનંતી કરી હતી, પરંતુ હોબાળો યથાવત રહેતા ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
1: સંસદ ચર્ચા સંવાદ કે લીએ આપકે વિચારો કે અભિવ્યક્તિ કે લીએ પ્રશ્નકાલ મેં મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછો, કઈ વિભાગો કે મહત્વપૂર્ણ પ્રશ્ન હૈ ઓર આપ નિયોજિત તરીકે સે પોસ્ટરબાજી કરકર પ્રદર્શન કરકર સદન કી ગરિમા કો ઘટાના ચાહતે હૈ સદન કી કાર્ય

0: रात 2 बजे तक के लिए स्थगित की जाती है।
1: જ્યારે ઉપલા ગૃહની બેઠક મળી ત્યારે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને વિપક્ષના હોબાળા વચ્ચે શૂન્યકાળ શરૂ કર્યો। આરંભે જમ્મુ અને કાશ્મીરના ભાજપના સાંસદ સતપોલ શર્માએ કલમ 370 નાબૂદ કરવાની વાત યાદ કરતા કહ્યું કે તે 7 વર્ષ પહેલા આજના દિવસે જ કરવામાં આવ્યું હતું। તેમણે કહ્યું કે આજનો દિવસ એ ફક્ત જમ્મુ અને કાશ્મીરના ઇતિહાસમાં જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના ઇતિહાસમાં એક ઐતિહાસિક દિવસ છે। તેમના નિવેદન વચ્ચે હોબાળો યથાવત રહેતા અધ્યક્ષે ગૃહને પહેલા 12 વાગ્યા સુધી અને બાદમાં 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું। કલમ 370 રદ થવાને આજે 7 વર્ષ પૂરા થયા। 2019માં આજના દિવસે સંસદ દ્વારા કલમ 370ની જોગવાઈ રદ કરવામાં આવી હતી, જે અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી હતી। અગાઉ જમ્મુ અને કાશ્મીર દેશનું એકમાત્ર રાજ્ય હતું જે કલમ 370માં ઉલ્લેખિત જોગવાઈ અનુસાર પોતાનું અલગ બંધારણ ધરાવતું હતું। તે એક કામચલાઉ જોગવાઈ હતી જેણે રાજ્યને વિશેષ સ્વાયત્ત દરજ્જો આપ્યો હતો। કલમ 370 રદ કર્યા પછી બધા કેન્દ્રીય કાયદાઓ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાગુ પડે છે અને આ નિર્ણયથી પ્રદેશમાં રોકાણ આકર્ષવાનો માર્ગ પણ મોકળો થયો છે, જેના પરિણામે વિકાસની સંભાવના વધી છે। વધતા રોકાણથી રોજગારીનું સર્જન વધે છે અને પ્રદેશમાં સામાજિક આર્થિક માળખાગત સુવિધાઓમાં વધુ સુધારો થાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે 7 વર્ષ પહેલા કલમ 370 અને 35A રદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના લોકોના જીવનમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે બંને કેન્દ્રશાસિત પ્રદેશમાં માળખાગત સુવિધાઓનો વિસ્તાર થયો છે, શિક્ષણ, આરોગ્ય સંભાળ, ઉદ્યોગ સાહસિકતા અને રમતગમત જેવા ક્ષેત્રમાં તક વધી છે। મેડિકલ કાઉન્સેલિંગ સમિતિએ આજે નીટ યુજી કાઉન્સેલિંગ 2026ના પ્રથમ તબક્કા માટે નોંધણી શરૂ કરી છે। સત્તાવાર સમયપત્રક મુજબ પ્રથમ તબક્કા માટે નોંધણી આજથી 12 ઓગસ્ટ બપોરે 3 વાગ્યા સુધી હશે, જો કે ફી ચૂકવણી 12 ઓગસ્ટ સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે। નોંધણી શરૂ થતા પહેલા સંસ્થાઓએ ગઈકાલે કામચલાઉ બેઠક મેરિટ ચકાસ્યું હતું। ઉમેદવાર આવતીકાલથી 13 ઓગસ્ટ સવારે 11 વાગ્યા સુધી તેમની પસંદગી જણાવી શકે છે। બેઠક ફાળવણીનો પ્રથમ તબક્કો 13 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી ચાલશે અને પરિણામ 17 ઓગસ્ટના જાહેર કરાશે। જે ઉમેદવારને બેઠક ફાળવવામાં આવી છે તેઓએ 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમિયાન સંબંધિત સંસ્થામાં રિપોર્ટ કરવો પડશે। સંસ્થાઓ 23 ઓગસ્ટના રોજ ઉમેદવારના ડેટાની ચકાસણી કરશે। કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા આરોગ્ય મંત્રાલયે ઉમેદવારને એમસીસી પોર્ટલ પર નોંધણી, પસંદગી અને બેઠક ફાળવણી પ્રક્રિયા સમજવા માટે સ્ટેપ બાય સ્ટેપ ટ્યુટોરિયલ વિડીયો બહાર પાડ્યા છે, જેનો ઉદ્દેશ્ય ઉમેદવારને યોગ્ય માર્ગદર્શન આપવાનો છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો। ઉત્તર કર્ણાટકના યાદગીર જિલ્લાના સૈદાપુર નજીક કડેચૂર બડિયાલ ઔદ્યોગિક વિસ્તારમાં આજે કેમિકલ લીકેજ થતાં 3 કામદારના શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયા હતા। આ ઘટના આજે વહેલી સવારે બની હતી। લીકેજના સંપર્કમાં આવેલા 2 કામદારોને રાયચૂરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। યાદગીર જિલ્લાના ડેપ્યુટી કમિશનર રાહુલ તુકારામ પાંડવેએ જણાવ્યું છે કે ફાર્માસ્યુટિકલ રસાયણ બનાવતા પ્લાન્ટમાં લીક થયેલી પાઇપમાં સલ્ફર ઓક્સાઇડ શ્વાસમાં જવાથી 3 કામદારોના મૃત્યુ થયા છે। કામદારો મધ્યપ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના હતા। માલિકો અને અન્ય લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે। હાલમાં કોઈ વધુ લીકેજ નથી। લીકેજના કારણો અને સલામતીના પગલા માટે NDRF અને ફોરેન્સિક ટીમ તૈનાત કરાશે। CRPF અને ઝારખંડ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સરાયકેલા ખરસાવન જિલ્લામાંથી પ્રતિબંધિત CPI માઓવાદીના 3 કટ્ટર માઓવાદીની ધરપકડ કરી છે। ઇન્સ્પેક્ટર જનરલ નરેન્દ્રકુમાર સિંહે ધરપકડની પુષ્ટિ કરી છે। ધરપકડ કરાયેલા માઓવાદીમાં 15 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતો મદન મહતો, 5 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતો રવિ સરદાર અને 2 લાખ રૂપિયાના ઇનામી મહિલા માઓવાદી મીનાનો સમાવેશ થાય છે। સુરક્ષા દળોએ ધરપકડ કરાયેલા માઓવાદી પાસેથી 3 AK-47 રાયફલ પણ જપ્ત કરી છે। સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં 7 સુવર્ણ અને 3 રજત ચંદ્રક જીતવા બદલ બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રયાસની પ્રશંસા કરી। નવી દિલ્હીમાં મેડલ વિજેતા સાથેની વાતચીત દરમિયાન શ્રી રિજીજુએ રમતવીરોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપતા કહ્યું કે તેમનું સમર્પણ, શિસ્ત અને લડાઈની ભાવના દેશભરના યુવા ખેલાડીઓને પ્રેરણા આપે છે। પાકિસ્તાને નવા નિયમો રજૂ કરી વિદેશી મીડિયા પર પોતાનું નિયંત્રણ વધુ કડક બનાવ્યું છે, જેમાં દેશના મોટા ભાગોમાંથી રિપોર્ટિંગ કરતા પહેલા વિદેશી પત્રકાર માટે સરકારની પૂર્વ મંજૂરી ફરજીયાત કરી છે। પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન અને કાર્યવાહીના તેના સંચાલન અંગે આંતરરાષ્ટ્રીય તપાસ હેઠળ છે, જ્યાં માનવ અધિકાર જૂથ અને પ્રેસ સ્વતંત્રતા સંગઠનોએ પત્રકાર

0: સરકાર પરના પ્રતિબંધ, ઇન્ટરનેટ બ્લેકઆઉટ અને પ્રદર્શનકારી સામે બળપ્રયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પીઓજેકેમાં અધિકારીઓ દ્વારા કાર્યવાહીના તેમના કવરેજ બદલ પાકિસ્તાન દ્વારા તાજેતરના ઘણા સમાચાર માધ્યમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નવા નિયમ હેઠળ વિદેશી પત્રકારો ફક્ત ઇસ્લામાબાદ, લાહોર અને કરાચીમાં જ મુક્તપણે કાર્ય કરી શકે છે. સમાચાર અહેવાલ, દસ્તાવેજી વીડિયોઝ અથવા સોશિયલ મીડિયા સામગ્રીનું નિર્માણ સહિત અન્યત્ર કોઈપણ રિપોર્ટિંગ કાર્ય માટે સરકારની પૂર્વ મંજૂરીની જરૂર પડશે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ સહિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પાકિસ્તાનને પ્રેસ સ્વતંત્રતાનું રક્ષણ કરવા અને દુરૂપયોગના આરોપની તપાસ કરવા વિનંતી કરી છે. દક્ષિણ કોરિયાના આસનમાં ચાલી રહેલી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં ઇશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રેયાંશી વાલીશેટ્ટીએ પ્રવેશ કર્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં ઇશરાની બરુઆએ દક્ષિણ કોરિયાની લી સો હીને 18-21, 21-15 અને 7-21થી હરાવી, જ્યારે તન્વીએ ચીનની એન ક્વી યુઆનને 21-16, 21-15થી હરાવી. શ્રેયાંશી તાઇપીની યુ પો પાઇને 21-15, 21-14થી હરાવી. અન્ય એક મેચમાં મહિલા બેડમિન્ટન ખેલાડી માલવિકા બંસોડ અને આકર્ષી કશ્યપ એકબીજાનો સામનો કરશે. આ દરમિયાન પુરૂષની સિંગલ્સમાં ટોચના ખેલાડી કિદામ્બી શ્રીકાંત, કિરણ જ્યોર્જ, રોનક ચૌહાણ, સનીથ દયાનંદ અને થારૂન મન્નેપલ્લી આજે રમશે. પુરૂષ ડબલ્સમાં કૃષ્ણપ્રસાદ ગરગા અને પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોયની બિનક્રમાંકિત ભારતીય જોડી છઠ્ઠા ક્રમાંકિત થાઇલેન્ડના ખેલાડીઓને 21-16, 21-18થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 5.25% યથાવત રાખવાનો નિર્ણય લીધો. વિપક્ષના હોબાળાને પગલે સંસદના બંને ગૃહની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 રદ થવાને 7 વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રીએ કહ્યું પ્રદેશના લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. કર્ણાટકમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 3 કામદારના મોત. પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશોની વર્તમાન સ્થિતિમાં વિદેશી પત્રકારના રિપોર્ટિંગ પર પ્રતિબંધ લદાયો. અને ભારતની ઇશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રેયાંશી વાલીશેટ્ટીનો દક્ષિણ કોરિયામાં રમાતી બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં પ્રવેશ. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: जो आत्मीयता, रसमयता और भावुकता सावन के महीने में छिपी है वो अद्वितीय है. सावन केवल वक्त का एक महीना नहीं है, ये भारतीय जनमानस के लिए प्रेम, विरह, हरियाली और आस्था का एक जीवंत उत्सव है. सावन आते ही प्रकृति अपना सबसे सुंदर रूप धारण कर लेती है. सावन रस का महीना है, चाहे वो पानी का रस हो, संगीत का रस हो, प्रेम का रस हो या फिर भक्ति का रस हो. बहुत सुंदर. एक श्रोता लिखते हैं कि सावन का महीना उल्लास, उमंग, खुशी और प्रकृति को भी खुशनुमा बना देता है. मोर नाचने लगते हैं, कोयल की कूक गूंजने लगती है, पानी की बूंदे धरती पर पड़ती है, सारा वातावरण खुशनुमा हो जाता है और हरियाला सावन ढोल बजाता आता है. सावन का महीना और इस तरह से हम सावन के महीने को जीते हैं. तो हमारे श्रोता लगातार लिख रहे हैं लेकिन सवालों का जवाब भेज रहे हैं कि नहीं. भाई आज तो बिल्कुल सीधे साधे सवाल आपसे किए जा रहे हैं ताकि सुरीला सफर में कहीं रुक के हमें दिमाग पर ज्यादा जोर न देना पड़े कि आज जो हमने पूछा उसका जवाब क्या हो सकता है. तो हमने आपसे सीधा साधा सवाल किया था कि आपके शहर में सावन बरसा या नहीं, आपने इसका जवाब दिया है. और हमने आपसे ये भी पूछा था कि आपके आस पड़ोस में, आपके घर खेत खलिहान में या आपके आसपास झूले लगे कि नहीं, आपने झूला झूला कि नहीं, इसका जवाब शायद अभी तक नहीं मिला है. वहीं अब हम इस सुरीला सफर में आपसे जानना चाह रहे थे कि आपके लिए सावन का सबसे रूमानी एहसास क्या है. मतलब सावन बरसता है तो बारिश का मजा लेते हैं, ठंडी हवाओं का या अदरक की चाय का, या किसी अपने के साथ उस सावन का मजा लिया जाता है, या कई लोग चाय की टपरी की ओर भी चले जाते हैं जहां हमें कुल्हड़ की चाय मिलती है. याद है आपको वो समय जब आप चाय की टपरी पर जाकर कुल्हड़ की चाय पिया करते थे? याद करिए उन दिनों को और लिख भेजिए कम से कम शब्दों में ये अपनी बात जो आपने अपनी जिंदगी में महसूस की है. ये आवाजें लता मंगेशकर और मोहम्मद रफी की फिल्म का नाम है कौन है अपना. बीडी मिश्रा का लिखा गीत है और एस एन त्रिपाठी का संगीत है. बहुत कम बजता है गीत.

0: તમામ જિલ્લા ખાતે જે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેમાં વધુમાં વધુ ખેલાડીઓ કઈ રીતે જોડાઈ શકે તે માટેનો બી યોજના રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહી છે.
1: ઉલ્લેખનીય છે કે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે શ્રી સંઘવીની ઉપસ્થિતિમાં ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમત 2026ના પ્રતિનિધિમંડળ તેમજ રાજ્યના ખેલાડીઓ અને દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને બેટન એટલે કે યજમાન પદનું પ્રતિક સોંપાયું હતું. આ બેઠકમાં ઉપસ્થિત દિવ્યાંગ ખેલાડી સોનલ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી.
2: જે કોમનવેલ્થ થઈ ગઈ છે અને ત્યાંથી હવે ફ્લેગ લઈને આવ્યા છે અને એ ફ્લેગ આપણે સીએમ સરને હાથે આપવાનું હતું એ માટે અમને બોલાવ્યા હતા. ભારતમાં આપણે ફર્સ્ટ ટાઈમ કોમનવેલ્થ થઈ રહી છે અને એ બી આપણા ગુજરાતમાં, તો એ આપણા બધા માટે ગૌરવની વાત કહેવાય, ખાસ કરીને અમારા પ્લેયર માટે ખૂબ ગૌરવની વાત કહેવાય.
1: જામનગરમાં પોલીસે 1 કરોડ રૂપિયાથી વધુનું કેફી દ્રવ્ય પકડી પાડ્યું. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે લાલપુરના આરસ બલોસ ગામની એક વાડીમાં સ્થાનિક પોલીસે દરોડા પાડી આ જથ્થો કબજે કર્યો હતો. વાડીના માલિક સહિત 6 લોકો ફરાર થતાં પોલીસે તેમની શોધખોળ હાથ ધરી. સુરેન્દ્રનગરમાં ત્વરિત પ્રતિભાવ એકમ આરઆર સેલ દ્વારા જુગારધામનો પર્દાફાશ કરાયો. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે રતનપર વિસ્તારમાં એક ઘરથી શેરબજારને લગતું જુગારધામ ચાલતું હોવાની માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન 10 લેપટોપ સહિત 3 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કરી 5 લોકોની અટકાયત કરવામાં આવી તેમજ 23 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટમાં શ્રી રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના સંચાલક મંડળની કુલ 16 બેઠકની ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી જાહેર કરવામાં આવી. કલેક્ટર કચેરી, પ્રાંત અધિકારી, રાજકોટ શહેર 2ની કચેરી સહિત 5 સ્થળ પર આ યાદી જોઈ શકાશે, જ્યારે મુસદ્દારૂપ મતદાર યાદી સામે 7 દિવસમાં વાંધા દાવા રજૂ કરી શકાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે એલિમકો એટલે કે ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ મારફતે જિલ્લામાં પ્રધાનમંત્રી દિવ્યાંગજન સહાયતા સેવા કેન્દ્ર સ્થાપવાની માંગ કરી. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર વિરેન્દ્રકુમારને પત્ર લખી તેમણે જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં રહેતા મોટાભાગના દિવ્યાંગજનોને કૃત્રિમ અંગ સહાયક ઉપકરણ, ફિટિંગ, સમારકામ અને અન્ય સેવાઓ માટે અમદાવાદ અથવા અન્ય શહેરમાં જવું પડે છે, એટલે જિલ્લામાં કેન્દ્ર સ્થપાય તો તેમને એક જ સ્થળે ગુણવત્તાયુક્ત સેવાઓ સુવિધા મળી રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना हेठळ लगभग 60 करोड़ लोको रूपया 5 लाख सुधीनी मफत सारवार ना हकदार बन्या छे। अत्यार सुधी मा 12 करोड़ थी पण वधु मफत सारवार करवामां आवी छे, जेनाथी गरीब परिवारो ना तबीबी खर्च मा लगभग 2 लाख करोड़ रूपया नी बचत थई छे। आजे ज आयुष्मान एप डाउनलोड करीने आयुष्मान कार्ड बनावो। वधु जानकारी माटे 1-4-5-5-5 पर कॉल करो।
1: એન્જિનિયરિંગ માં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી।
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
3: આપ સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન। छाया गीत कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।

0: વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: એક પ્રકાર સે પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: सोनी महिवाल, ये था फिल्म का नाम। अनुपमा देशपांडे की आवाज में गीत अभी आपने सुना, आनंद बख्शी ने इसे लिखा और अनु मलिक का संगीत।
1: आप सांभळी रह्या छो विविध भारतीनुं वडोदरा केन्द्र। पूजा प्लस, पूजा मॉनसून सेलमां आ वर्षे फायदानो वरसाद। मेन्स गार्मेंट पर 50% सुधी डिस्काउंट। पूजा प्लस, रावपुरा वडोदरा।
2: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
3: હા, વરસાદમાં.
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
4: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ. દેશ

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: 죠.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. રેપો દર 5.25% પર યથાવત, ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિનો નિર્ણય. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના રોગચાળાને પહોંચી વળવા કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સંયુક્ત રોગચાળા કાર્યદળ તૈનાત. રાજ્યમાં સબસિડીવાળા ખાતરની કાળાબજારીને ટેગિંગને રોકવા સરકાર દ્વારા તપાસ અધિકારી અને નિરીક્ષણ અધિકારીની નિમણૂક. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને બેટન સોંપાયું. મેઘરાજાના વિરામ વચ્ચે આગામી 10 તારીખ સુધી રાજ્યભરમાં સામાન્ય વરસાદની આગાહી. સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું પરિણામ જાહેર. દેશભરમાં ટોચના 50માં અમદાવાદના 3 વિદ્યાર્થીનો સમાવેશ. સમાચાર વિગતવાર. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ આ નાણાકીય વર્ષમાં દેશના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન વધારીને 6.7% કર્યું. આ સાથે જ નાણાકીય સમિતિએ રેપો દરને 5.25% પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે નાણાકીય નીતિની જાહેરાત કરતાં કહ્યું કે મજબૂત માંગના કારણે દેશના આર્થિક વિકાસને ટેકો મળી રહ્યો છે અને ભારત વિશ્વનું સૌથી ઝડપથી આગળ વધતું અર્થતંત્ર રહ્યું છે.
2: પરિવર્તનશીલ આર્થિક પરિસ્થિતિઓ ઓર ભવિષ્ય કે અનુમાનો કી વિસ્તાર સે સમીક્ષા કરને કે બાદ મૌદ્રિક નીતિ સમિતિ ને રેપો રેટ 5.25 પર હી બરકરાર રખને કા નિર્ણય લિયા હૈ.
1: કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં ચાંદીપુરા વાયરસના રોગચાળાને પહોંચી વળવા રાષ્ટ્રીય સંયુક્ત રોગચાળા કાર્યદળ તૈનાત કરાયું. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ વાયરસના પ્રસારને સમજવાનો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું, કાર્યદળમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર, ભારતીય તબીબી સંશોધન પરિષદ તથા પશુપાલન અને ડેરી વિભાગ સામેલ છે. આ દળ રોગચાળાની તપાસ, તેનું મૂલ્યાંકન, સારવારની પદ્ધતિ, પ્રયોગશાળા સંકલન, રોગચાળાની દેખરેખ અને જાહેર આરોગ્ય નિવારણની અમલવારીમાં રાજ્ય સરકારના પ્રયાસમાં સહકાર આપશે. રાજકોટમાં ચાંદીપુરા વાયરસથી પીડિત રાજ્યની સૌથી નાની વયની 3 મહિનાની બાળકી સ્વસ્થ થઈ છે. આ અંગે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર મોનાલી માકડિયાએ કહ્યું કે કોમામાં સરી પડેલી શ્રમિકની આ બાળકીને બચાવવા તબીબોએ 17 દિવસ મહેનત કરતા તેને નવજીવન મળ્યું છે. ગત 19 જુલાઈએ આ બાળકીને ગોંડલથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રાજ્યમાં સબસિડીવાળા ખાતરની વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવા અને ગેરરીતિ સામે કડક પગલાં લેવા તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓને વિશેષ નિમણૂક કરવામાં આવી છે. ખાતર વિતરણમાં પારદર્શકતા લાવવા સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, સબસિડીવાળા ખાતરની કાળાબજારી, બનાવટી ખાતરનું વેચાણ તેમજ યુરિયા ખાતર સાથે અન્ય વસ્તુનું ફરજિયાત ટેગિંગને રોકવા આ નિમણૂક કરવામાં આવી છે. શ્રી વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે દરેક જિલ્લાના ટોચના યુરિયા વેચાણ કરતા વિતરકોની ચકાસણી કરાશે અને ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે તેમજ નિયંત્રણ કક્ષ દ્વારા રોજબરોજની કામગીરીનું પણ નિરીક્ષણ કરાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને બેટન એટલે કે યજમાન માટેનું પ્રતિક વિધિવત અર્પણ કર્યું. આ પ્રસંગે ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમતમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારા 2 દિવ્યાંગ ખેલાડી રાકેશ ભટ્ટ અને રોહિત મજગુલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારી રાષ્ટ્રમંડળ રમત માટે રાજ્યમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સંઘવીએ આ અંગે વધુ માહિતી આપી.
3: ગ્લાસગો 2026 ડેલિગેશન દ્વારા અને ગુજરાતના આપણા પેરા એથ્લેટ અને એથ્લેટ્સ દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રીને એ ફ્લેગ સુપ્રત કરવામાં આવ્યો છે.

0: આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે જે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેમાં વધુમાં વધુ ખેલાડીઓ કઈ રીતે જોડાઈ શકે તે માટેનો બી યોજના રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહી છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. અમદાવાદ શહેરમાં આ મહિને રવિવારના દિવસે પણ શાળાઓ ચાલુ રાખી અભ્યાસક્રમ પૂર્ણ કરવા, પુનરાવર્તન, શંકા સમાધાન, મૂલ્યાંકન તથા અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાશે. જિલ્લા શિક્ષણ અધિકારીની યાદી મુજબ તાજેતરમાં ભારે વરસાદને કારણે જાહેર કરાયેલી રજાના પરિણામે શૈક્ષણિક કાર્યમાં થયેલા વિક્ષેપની ભરપાઈ કરવા શાળાઓ આ આયોજન કરી શકે છે. જોકે રવિવારે શાળા ચાલુ રાખવાનો નિર્ણય સંપૂર્ણપણે સ્વૈચ્છિક રહેશે. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ UGC દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કેટેગરી 2 ગ્રેડેડ ઓટોનોમીનો દરજ્જો અપાયો છે. આ માન્યતા મેળવનારી ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પહેલી અને એકમાત્ર રાજ્ય યુનિવર્સિટી બની છે. પોતાની સ્વાયત્તા હેઠળ યુનિવર્સિટી UGC ની પૂર્વ મંજૂરી વગર જ વર્તમાન માળખામાં નવા અભ્યાસક્રમ, વિભાગ, સ્કૂલો અને વિશિષ્ટ કેન્દ્રો શરૂ કરી શકશે. સાથે જ રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત માળખા NSQF મુજબ ઉદ્યોગ સંલગ્ન અને રોજગારલક્ષી નવા ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ કરી શકાશે. તેમજ મંજૂર અધ્યાપકોની સંખ્યા ઉપરાંત 20% સુધી લાયક વિદેશી અધ્યાપકોની કરાર આધારિત નિમણૂક કરી શકાશે અને સ્થાનિક વિદ્યાર્થી ક્ષમતા ઉપરાંત 20% સુધી વિદેશી વિદ્યાર્થીઓને ગુણવત્તાના આધારે પ્રવેશ આપી શકાશે. સુરેન્દ્રનગરના પાયલ મુંજપરાને લાલ કિલ્લા ખાતે આગામી સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય સમારોહમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું છે. સૂર્ય ઉર્જા ક્ષેત્રે સમર્પિત કાર્યથી રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ મેળવનારા ધ્રાંગધ્રા તાલુકાના ભરડા ગામના પાયલ મુંજપરા રાષ્ટ્રીય સમારોહમાં વિશેષ અતિથિ હશે. આ અંગે તેમની પ્રતિક્રિયા સાંભળીએ.
2: મેં સેવા સંગઠન સાથે જોડાઈને સોલર PV ટેકનિશિયનની તાલીમ લીધી છે. આ તાલીમ લઈને હું આજે સોલરનું કામ કરી રહી છું. હમણાં તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીએ 132 એપિસોડ મન કી બાતમાં મારી આ વાતને રજૂ કરી છે. એનો અમને ખૂબ જ આનંદ હતો. 15 ઓગસ્ટ આવી રહી છે તો એના માટે અમને રાષ્ટ્રપતિ ભવનમાંથી ઇન્વિટેશન મળ્યું છે. મારા આ કાર્યને આટલું માન આપવા માટે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર.
1: ઉલ્લેખનીય છે કે ભારત સરકારના જનભાગીદારી અભિગમ હેઠળ દેશના ખૂણે ખૂણેથી સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપનારા નાગરિકોને સન્માનિત કરવાના ભાગરૂપે તેમને આમંત્રણ અપાય છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે. દરમિયાન રાજ્યભરમાં આગામી 10 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ વરસાદ સામાન્ય વરસાદ કરતાં 18% વધુ નોંધાયો હોવાનું હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
3: प्रेशर ग्रेडिएंट के कारण स्ट्रॉन्ग विंड का भी संभावना है. जो स्पीड रहेगा 15 से 20 नॉट गास्टिंग जो स्पीड रहेगा 25 नॉट तक जाने का संभावना रहेगा. फिशरमैन भाई के लिए दोनों क्षेत्रों के लिए उत्तर गुजरात और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसके लिए आज वार्निंग दिया गया है. इसमें जो स्ट्रॉन्ग विंड रहेगा स्पीड 30 से 40 किलोमीटर प्रति घंटा.
1: રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 55 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ વલસાડના કપરાડા તાલુકામાં થયાના અહેવાલ છે. ડાંગમાં વરસાદે વિરામ લેતા સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે. અનેક સ્થળોએ 0 વિઝિબિલિટી થતાં વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી. તો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ બંધમાં ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા બંધમાં સતત પાણીની આવક થઈ રહી છે. બંધમાં હાલ નક્કી કરેલી મહત્તમ સલામત સપાટી 335 ફૂટ સુધી પહોંચતા તેમાંથી 52,093 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કોસ્ટ એન્ડ મેનેજમેન્ટની ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષામાં ટોચના 50માં અમદાવાદ ચેપ્ટરના 3 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા ICMAI દ્વારા પરિણામ જાહેર કરાયું. જૂનમાં લેવાયેલી ઇન્ટરમીડિયેટની પરીક્ષામાં

0: 738માંથી 239 વિદ્યાર્થી પાસ થતા અમદાવાદ ચેપ્ટરનું કુલ પરિણામ 44.39% આવ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ 5% ઓછું છે. જ્યારે અમદાવાદ ચેપ્ટરનું ફાઇનલનું પરિણામ 7% વધારા સાથે 38.02% રહ્યું છે. આ અંગે સમગ્ર દેશમાં 34મો અને અમદાવાદ ચેપ્ટરમાં પહેલો ક્રમાંક મેળવનારા આદિત્ય ખેરનારે પ્રતિક્રિયા આપી હતી.
1: ખાસ કરીને તો કન્સિસ્ટન્સી પર ફોકસ કર્યો હતો અને એકદમ પ્રોપર શેડ્યુલ પ્લાન ફોલો કરીને અને આ રિઝલ્ટ મેળવ્યું. મોસ્ટ ઓફ લીધો કલાક પર જ્યાદા વધારે પ્રેફરન્સ નહીં આપ્યું, મોસ્ટ ઓફ પેલું એક્યુરસી પર પ્રેફરન્સ આપ્યું છે. વધારે કલાક નહીં પણ જેટલું કર્યું એટલું પ્રોપર રીતે કર્યું છે. એટલે
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રેપો દર 5.25% પર યથાવત, ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિનો નિર્ણય. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના રોગચાળાને પહોંચી વળવા કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સંયુક્ત રોગચાળા કાર્યદળ તૈનાત. રાજ્યમાં સબસિડીવાળા ખાતરની કાળાબજારી અને ટેગિંગને રોકવા સરકાર દ્વારા તપાસ અધિકારી અને નિરીક્ષણ અધિકારીની નિમણૂક. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને બેટન સોંપાયું. મેઘરાજાના વિરામ વચ્ચે આગામી 10 તારીખ સુધી રાજ્યભરમાં સામાન્ય વરસાદની આગાહી અને સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું પરિણામ જાહેર. દેશભરમાં ટોચના 50માં અમદાવાદના 3 વિદ્યાર્થીનો સમાવેશ. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો.
1: વિવિધ ભારતી સે ઇસ વક્ત આપ સુન રહે પ્રોગ્રામ જયમાલા.
2: તુમને વો ક્યા દેખા.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती। मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
1: नमस्कार श्रोता मित्रों, FM बैंड 93.9 MHz पर आप सांभळी रह्या छो विविध भारतीनो वडोदरा केंद्र। આવો શ્રોતા મિત્રો સાંભળીએ ઝુલમી ફિલ્મનું આ ગીત, કુમાર શાનું અને આશા ભોંસલેના સ્વરમાં। ગીતકાર છે ગુલશન બાવરા,

समाचार जयेश पटेल वाचे छे। सौप्रथम मुख्य समाचार। संसदे सर्वोच्च अदालत न्यायाधीशोनी संख्या सुधारा विधेयक 2026 पसार कर्यु। लोकसभामां बैंकना चोपड़ाना पुरावा अंगेनु विधेयक 2026 पसार। पाकिस्तानना कब्जा हेठळना जम्मू काश्मीरमां रक्तपात बंद करवा भारतनी पाकिस्तानने सलाह। वांधाजनक सामग्री अने प्लेटफॉर्मना संचालनमां भूलो माटे मेटाए भारत सरकारनी माफी मांगी। અને કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની 7 મહિલા ખેલાડીઓ બીજા રાઉન્ડમાં આગળ વધી। સમાચાર વિગતવાર। સંસદે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક 2026 પસાર કરી દીધું છે। રાજ્યસભાએ ચર્ચા પછી આ વિધેયક લોકસભામાં પરત મોકલ્યું છે। લોકસભાએ સોમવારે તેને પસાર કર્યું હતું।

0: લોકસભામાં પરત મોકલ્યું છે. લોકસભાએ સોમવારે તેને પસાર કર્યું હતું. આ વિધેયક સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા અધિનિયમ 1956માં સુધારો કરે છે, જેના દ્વારા મુખ્ય ન્યાયાધીશ સિવાય સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા હાલના 33થી વધારીને 37 કરવામાં આવશે. આ વર્ષે મે મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા 33થી વધારીને 37 કરવા માટે એક વટહુકમ બહાર પાડ્યો હતો. રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું હતું કે જરૂરિયાત મુજબ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા નિયમિતપણે વધારવામાં આવી છે.
1: न्यायपालिका के बढ़ते कार्यभार, न्यायिक विषयों के बदलते प्रकृति व उभरते कॉन्स्टिट्यूशनल एंड लीगल इंटरप्रिटेशन के नए सवालों को ध्यान में रखकर माननीय सुप्रीम कोर्ट में न्यायाधीशों की संख्या बढ़ाना एक समय की मांग और समयानुकूल सुधार भी है, जिसमें संवैधानिक पीठों के अधिक गठन की आवश्यकता भी एक प्रमुख पहलू है.
0: વિધેયક લોકસભામાં પરત મોકલ્યા પછી ગૃહે ખાસ ઉલ્લેખનો પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં વિવિધ સભ્યોએ જાહેર મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા. કામકાજ પૂર્ણ કર્યા પછી ઉપાધ્યક્ષે ગૃહને આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી મુલતવી રાખ્યું. બેંકના ચોપડાના પુરાવા અંગેનું વિધેયક 2026 પસાર થયા પછી લોકસભાને આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે. બપોરે 2 વાગે પહેલીવાર મુલતવી રાખ્યા પછી જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બિલ રજૂ કર્યું, જે બેન્કર્સ બુક્સના સંદર્ભમાં પુરાવા સંબંધિત કાયદો પ્રદાન કરવા અને તેને સમકાલીન ડિજિટલ બેન્કિંગ પ્રથાઓને અનુરૂપ બનાવવાનો છે. તેનો હેતુ વર્તમાન બેન્કિંગ પ્રણાલીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કાનૂની માળખાને આધુનિક બનાવવાનો છે. વિધેયકમાં એવી પણ જોગવાઈ છે કે બેન્કરના પુસ્તકનો ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ પુરાવા તરીકે સ્વીકાર્ય, માન્ય અને કાયદેસર રીતે લાગુ કરી શકાય તેવો રહેશે. લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે કોઈપણ ચર્ચા વિના આ વિધેયકને મંજૂરી અપાઈ. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષી સભ્યો દ્વારા ગૃહની કાર્યવાહીમાં સતત વિક્ષેપો અંગે ચિંતા વ્યક્ત કરી હોબાળા વચ્ચે લોકસભા આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે સરકાર બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જોખમોથી વાકેફ છે, જેમાં હાનિકારક સામગ્રીના સંપર્કમાં આવવું, સાયબર ધમકીઓ, ઓનલાઈન શોષણ અને ડિજિટલ વ્યસનનો સમાવેશ થાય છે. આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે સરકાર વૈશ્વિક વિકાસ અને ઓનલાઈન સલામતી સંબંધિત વિકસિત આંતરરાષ્ટ્રીય નિયમનકારી અભિગમોથી માહિતગાર છે. તેમણે કહ્યું કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 ઘડવામાં આવ્યું છે, જે ડિજિટલ પર્સનલ ડેટાની પ્રક્રિયાને નિયંત્રિત કરવા માટે કાનૂની માળખું સ્થાપિત કરે છે. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ આ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિદર 6.7% રહેવાનો અંદાજ મૂક્યો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે દેશની આર્થિક વૃદ્ધિને સ્થિતિસ્થાપક માંગ દ્વારા ટેકો મળી રહ્યો છે અને તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બની રહી છે. તેમણે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાએ આ નાણાકીય વર્ષના એપ્રિલ જૂન ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. આજે નાણાકીય નીતિ સમિતિના નિર્ણયની જાહેરાત કરતાં શ્રી મલ્હોત્રાએ જણાવ્યું કે આરબીઆઈએ રેપો રેટ 5.25% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે અને તટસ્થ વલણ જાળવી રાખ્યું છે. તેમણે કહ્યું કે આરબીઆઈ એ નાણાકીય વર્ષ 2027 માટે સીપીઆઈ ફુગાવાનો અંદાજ 5.1% અંદાજથી ઘટાડીને 5% કર્યો છે.
2: Headline inflation has edged up.
3: उम्मीद के मुताबिक मुद्रास्फीति आधार से थोड़ी ऊपर चली गई है. हालांकि पहले तिमाही में वास्तविक महंगाई दर अनुमान से थोड़ी कम रही. इससे पता चलता है कि लागत का दबाव कीमतों पर पूरी तरह से नहीं पड़ा है. महंगाई बढ़ने की मुख्य वजह ईंधन और खाद्य वस्तुएं हैं. अब तक कीमतों के दबाव के हर तरफ फैलने के कोई खास संकेत नहीं मिले हैं. कीमती धातुओं को छोड़कर महंगाई दर पहले के अनुमान के मुताबिक ही नियंत्रण में है.
0: ભારતે આજે પાકિસ્તાનને સલાહ આપી છે કે તે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં રક્તપાત બંધ કરે. પીઓજેકે તેની ધરતી પરથી કાર્યરત આતંકવાદી નેટવર્ક સામે વિશ્વસનીય, ચકાસણી યોગ્ય અને બદલી ન શકાય તેવી કાર્યવાહી કરે અને તેના ગેરકાયદેસર અને બળજબરીથી કબજા હેઠળના તમામ ભારતીય પ્રદેશોને તાત્કાલિક ખાલી કરે. કહેવાતા યોમ એ ઇસ્તે હસલ પર પાકિસ્તાનના વિદેશમંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે દુનિયા આ સુનિયોજિત તમાસાઓથી મૂર્ખ નહીં બને. ભારતે પાકિસ્તાન દ્વારા કહેવાતા યુમ એ ઇસ્તે હસલ મનાવવાના પ્રયાસોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. શ્રી જયસ્વાલે જણાવ્યું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશો હંમેશા ભારતનો

અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહ્યા છે અને હંમેશા રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ઓડિશા પ્રવાસના અંતિમ દિવસે આજે બેરહામપુર નજીક ધબલેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી. તેમણે ગોપાલપુર ખાતે આર્મી એર ડિફેન્સ કોલેજની પણ મુલાકાત લીધી. રાષ્ટ્રપતિએ અધિકારીઓ અને ફેકલ્ટી સભ્યો સાથે વાતચીત કરી અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી સાથે ગ્રુપ ફોટોગ્રાફ માટે તેમની સાથે જોડાયા. ત્યારબાદ તેમણે વિશેષ ટ્રેનમાં બહેરામપુરથી ભુવનેશ્વરની મુસાફરી કરી. ભુવનેશ્વરથી તેઓ દિલ્હી માટે રવાના થયા. મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ કટકમાં જગદગુરુ કૃપાલુ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું, મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી અને રાજ્યભરમાં અન્ય અનેક કાર્યક્રમોમાં પણ ભાગ લીધો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ aarnews_abad ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 7 વર્ષ પહેલા અનુચ્છેદ 370 અને 35A રદ થયા પછી જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોના જીવનમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ ભાર મૂક્યો કે બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં માળખાગત સુવિધાઓ વિસ્તરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે સત્તામંડળોએ યુવા વિદ્યાર્થી વિરોધીઓને જવાબ આપતી વખતે નિયંત્રણ રાખવું જોઈએ. અદાલતે કહ્યું છે કે હિંસા અટકાવવા માટે કોઈપણ હિંસક પ્રતિક્રિયા પરિસ્થિતિને વધુ ખરાબ કરશે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની આગેવાની હેઠળની ખંડપીઠે સીજેપી સામે કાર્યવાહીની માંગ કરતી અરજીની સુનાવણી કરતી વખતે આ નિવેદન આપ્યું. મેટાના મુખ્ય કારોબારી અધિકારી સીઈઓ માર્ક ઝુકરબર્ગે આજે બાળજાતીય શોષણ, સીએસએમ ડીફેક્ટ સામગ્રી અને પ્લેટફોર્મના સંચાલનમાં ભૂલો માટે સરકારની માફી માગી છે. સૂત્રોએ જણાવ્યું કે મેટાએ સ્વીકાર્યું હતું કે ચોક્કસ પ્રકારની સામગ્રીને પ્રોત્સાહન આપવા માટે અનેક પૈસા ચૂકવવામાં આવ્યા હતા. મેટાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ મધ્યસ્થી વ્યાખ્યા હેઠળ આવતા નથી અને તેઓ મન પસંદ કરે છે કે સામગ્રી કોણ પ્રાપ્ત કરે છે. તેમણે માફી માંગી અને ભૂલ બદલ પસ્તાવો કર્યો. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ વિશાખા રાઠોડને સંયુક્ત આરબ અમીરાતથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. તપાસ સંસ્થાએ જણાવ્યું છે કે મોટા પાયે નાણાકીય છેતરપિંડી સાથે સંકળાયેલા કેસમાં તેણી વોન્ટેડ છે. સીબીઆઈએ વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય સાથે સંકલન કરીને તેણીને પરત મોકલવામાં સફળતા મેળવી. રાજસ્વ ગુપ્તચર નિદેશાલય ડીઆરઆઈએ પાકિસ્તાની વસ્તુઓને ત્રીજા દેશોમાં ગુપ્ત રીતે મોકલવાના કેસનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં 3 કરોડ રૂપિયાની કિંમતના 364 મિલિયન ટન પાકિસ્તાની મૂળની સૂકી ખજૂર જપ્ત કરવામાં આવી છે. આસનના કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતનો દિવસ મિશ્ર રહ્યો, જેમાં 7 મહિલા સિંગલ્સ ખેલાડીઓ બીજા રાઉન્ડમાં આગળ વધી, જ્યારે તમામ 6 ભારતીય પુરુષ સિંગલ સેટલર્સ શરૂઆતના રાઉન્ડમાં જ બહાર થઈ ગયા. વિમેન સિંગલમાં અનમોલ ખાર્બ, માનસી સિંહ, રક્ષિતા રામરાજ, અસ્મિતા ચલિહા, ઈશારાની બરુઆ, તન્વી શર્મા અને શ્રીયાંશી વાલીશેટ્ટીએ પ્રભાવશાળી જીત સાથે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક 2026 પસાર કર્યું. લોકસભામાં બેંકના ચોપડાના પુરાવા અંગેનું વિધેયક 2026 પસાર. પાકિસ્તાનના કબજા હેઠળનું જમ્મુ કાશ્મીરમાં રક્તપાત બંધ કરવા ભારતની પાકિસ્તાને સલાહ. વાંધાજનક સામગ્રી અને પ્લેટફોર્મના સંચાલનમાં ભૂલો માટે મેટાએ ભારત સરકારની માફી માંગી અને કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની 7 મહિલા ખેલાડીઓ બીજા રાઉન્ડમાં આગળ વધી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: પ્રાયોજક કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકાર.
1: અરે અરે અરે અરે ક્યા કર રહા હે ઇધર ઇધર ઇધર હમ બોલ રહા હે તેરે બીજુ કા
2: પુતલા બોલ રહે
1: પક્ષીઓ સે તો હમ ખેત કો બચા લેતે હૈ પર ઇન ઘાતક રસાયનો સે કૈસે બચા
2: મતલબ
1: દેખ બેટા તું જો યે અંધાધુંધ રસાયન મિલાતા હૈ ના મિટ્ટી કી સેહત બિગડને લગી હૈ ઓર જબ માટી હી કમઝોર પડ જાયેગી તો ઉપજ કૈસે સેહતમંદ હોગી હૈ અરે પહેલે એસા નહીં થા પૂછના અપને બડે બુઝુર્ગો સે કૈસે ફસલ લહેલાતી થી શુદ્ધતા ઝલકતી થી માટી ભી તંદુરસ્ત ઓર લોગ અરે પહેલી વાલી બાત કહાં
2: પરમ તો સભી ડાલે
1: સબ નહીં આજ ભી લાખો જાગરૂક કિસાન પરંપરાગત વિધિ સે ફસલ ઉગા રહે પરચા કમ ઓર ઉપજ કી કિંમત ભી બહેતર પા રહે
2: સચ
1: રે બેટે એક્સપિરિયન્સ સે બતા રહે હૈ ધૂપ મે બાલ સફેદ નહીં કિયે હૈ
2: ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूंगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
4: नमस्ते मित्रों.
0: गुड इवनिंग फ्रेंड्स.
4: लईने हाजर छे नवो प्रोग्राम फार्म टू सिटी.
0: एम तो शू छे आ प्रोग्राम?
4: तेनो जवाब छे कवि जयंत पाठक नी आ कविता मा. થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોના હાડ મારા પિંડમાં, ને નાળીમાં નાનેરી નદીઓના નીર, છાતીમાં બુલબુલનો માળો, ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર, રોમ મારા ફરકે છે ઘાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
0: વાહ, સૂરજનો રંગ મારા પાંદડા પીએ, ને પીએ માટીની ગંધ મારા મૂળ, અડધું તે અંગ મારું પીડા પતંગિયા, ને અડધું તે તમરાનું કુળ.
4: થોડો અંધારે થોડો ઉજાસમાં, થોડો ધરતીમાં થોડો આકાશમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
0: થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
4: હા દોસ્તો, આ કવિતા યાદ અપાવે છે આપણને આપણા મૂળિયાની.
0: તો આપણા સૌની અંદર રહેલો છે એક ખેડૂત, એક કિસાન, જેને લગાવ છે માટી સાથે, પાણી સાથે.
4: પણ શહેરમાં રહેતો વ્યક્તિ, એને ન તો તક મળે છે કે ન તો જગ્યા મળે છે માટી સાથેના આ લગાવને વ્યક્ત કરવાની.
0: ખરેખર કદાચ આ સ્ટેટમેન્ટ સંપૂર્ણપણે સાચું નથી, કારણ કે જગ્યા ભલે ને નાની હોય કે ઓછી હોય, જેમ કુંપળ જમીન તોડીને પણ ઉગે છે, તેમ આપણે પણ ઓછી અને નાની જગ્યાને હરિયાળી બનાવી શકીએ છીએ.
4: કઈ રીતે? તો એ માટે સાંભળતા રહો કાર્યક્રમ. જેમાં અમે તમને જણાવશું વિવિધ વિષયો પરની માહિતી, જેવી કે કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક ખેતી ને એવી જ અવનવી જાણકારી.
0: મતલબ કે હવે દૂર પાદરમાં રહેલું ખેતર પહોંચશે તમારા શહેર, તમારા ઘરે, તમારા આંગણે.
4: ને એટલે જ તો આ પ્રોગ્રામ છે.

0: વાતો તો આપણે મોટી મોટી કરી, પણ નાની જગ્યામાં કઈ રીતે શરૂ કરવી પ્રકૃતિની સેવા?
1: તમને પણ આ પ્રશ્ન મૂંઝવતો જશે, બરાબર ને? આવો મેળવીએ આનો જવાબ દીક્ષિતાબેન ઘોરેચા પાસેથી.
2: વૃક્ષોને ઉગાવવા માટેની જગ્યાની વાત છે, અને ખાસ કરીને અત્યારે તો હાઈરાઈઝ બધું થઈ ગયું છે, ફ્લેટ સિસ્ટમ, ત્યારે બેનો એવી ફરિયાદ કરતા હોય કે અમારી પાસે તો ગેલેરી ઓછી મળે છે, બાલ્કની ઓછી છે, અથવા સામાન્ય પ્લાન્ટને જે એર સર્ક્યુલેશન માટે નીચે ડ્રેનેજ જોઈએ તો પાણી નાખે છે, તો કે નીચે ફ્લેટવાળા લોકો એમને ફરિયાદ કરે છે. આવી ફરિયાદોને લઈને બેનો પ્લાન્ટ નથી વાવતા, અને આર્ટિફિશિયલ પ્લાન્ટ લઈ આવતા હોય પોતાના ઘરને ઇન્ટિરિયર લુક આપવા માટે. હું જો કહું છું, મારું મકાન છે 50 વારનું જ મકાન છે, અને મારી પાસે તો આંગણું જ નથી, તો મેં વચ્ચેનો રસ્તો શું શોધ્યો? તો કે મેં ટેરેસ શોધ્યું. મેં મારું જે ટેરેસ છે એમાં પણ મને બહુ ઓછી જગ્યા મળે છે, પણ હાલ મેં એની અંદર 31 નાના મોટા કુંડાઓ વાવેલા છે, પ્લાન્ટ વાવેલા છે. એટલે હવે જો કરવું હોય તો એના માટેનું એ કોઈ એવું કારણ નથી કે મને નાનું પડે છે. જો નાની જગ્યાઓ છે તો તમે નાના સ્પેસની અંદર નાના કુંડાઓ લાવો, નાના નાના વૃક્ષો લાવો, તમે એક વખત કરી તો જો ઈ તમને આપવાનું ચાલુ કરશે ને. હું ફૂલની વાત નથી કરતી કે તમે છોડ લઈ આવ્યા ને તમે ફૂલની અપેક્ષા રાખી કે આ મને ફૂલ આપશે તો આ મને વાલું, એ અપેક્ષાની વાત નથી કરતી. તમે માત્ર ને માત્ર લીલા પાંદડા પાસે બેસો. એવી જ રીતે લેખક જીવડો છું એટલે એક વાત કરું કે ઇકીગાઈ કરીને પુસ્તક છે, એ જે ઇકીગાઈ પુસ્તક છે ને એની અંદર એક એવું પ્રશ્ન આપેલો છે કે જાપાનના લોકોનું આયુષ્ય શું કામ વધારે હોય છે? તો વધારે એટલા માટે હોય છે કે એ લોકો ઘરે ઘરે ગાર્ડન છે. ક્યારે એવી ફરિયાદ એમના લોકો પાસેથી સાંભળવા નથી મળી કે મારું ઘર નાનું છે? આપણે અત્યારે સ્પેશિયલી એવી સ્પેસ આપીએ કે મારા કબર્ડ્સ માટે કે મારા વોશરૂમ માટે મારી જગ્યા મોટી હોવી જોઈએ, મારા ફ્લેટમાં ડાઇનિંગ એરિયા મોટો હોવો જોઈએ કે વોશ એરિયા મોટો હોવો જોઈએ. એમ તમે જયારે તમારું નવું બનાવો છો મકાન, તો એવી રીતે પ્લાન કરો કે એક એવો કોઝી કોર્નર હોય કે જ્યાં સાંજે બેસીને તમે એક ચાનો કે કોફીનો કપ, એક પુસ્તક અને એક બગીચો. આ હા, શું જોઈએ બીજું? હે
0: દોસ્તો, આ હતા દીક્ષિતાબેન ઘોરેચા કે જે રાજકોટમાં જ રહે છે, વ્યવસાયથી એ શિક્ષક છે અને શોખથી રાઇટર અને દિલથી પ્રકૃતિ પ્રેમી છે. દીક્ષિતાબેનનું ગાર્ડન નાનું છે પણ ભર્યું ભર્યું છે. કઈ રીતે, શું વાવ્યું છે દીક્ષિતાબેને, જાણીએ એમની જ પાસેથી.
2: મારે ત્યાં ટેરેસ ગાર્ડનની અંદર 50 વારનું જ મકાન છે, નાનું છે, પણ એની અંદર પણ મેં ફ્રૂટ બાસ્કેટની અંદર અલગ અલગ શાકભાજીઓ વાવેલા છે, જેમ કે ઘીસોળા, ગલકા, દૂધી અને ગુવાર છે, ટમેટી છે. આ બધા બીજોથી કોઈ રોપાઓથી અલગ અલગ મેં ટેરેસ ઉપર આ કિચન ગાર્ડન કરેલું છે.

0: મિત્રો, દીક્ષિતાબેન ગોરેચા કે જેમણે 50 વારની નાની જગ્યામાં ઘણા બધા કુંડા રાખીને પોતાનું ઘર તો હરિયાળું બનાવ્યું જ છે, સાથે સાથે જે મિત્રોને નાની જગ્યામાં ગાર્ડન કરવાની ઈચ્છા છે તેમના સહાયક પણ તેઓ બન્યા છે, અને એ પણ મોબાઈલથી.
1: એક વોટ્સઅપમાં અમારું ગો ગ્રીન કરીને ગ્રુપ છે, જેમાં મારા સાથી અમે એડમિન છીએ, બે જણા એડમિન છીએ, માધવીબેન જોગીયા અને હું પણ. હવે એ ગ્રુપની અંદર આશરે 200 થી 250 ભાઈઓ બહેનો, એગ્રો માર્કેટ વાળા ભાઈઓ બહેનો, અને જે લોકો જાણે છે કે કઈ રીતે આપણે છોડવાને ઉછેરી શકીએ, એની અંદર કોઈ તકલીફ આવે છે તો એનો કઈ રીતે આપણે સોલ્યુશન લઈ આવી શકીએ, એના જવાબો આપવાવાળા આવું એક ગ્રુપ ચલાવીએ છીએ. અને રોજિંદાપણે કે સવારે ઉઠતાની સાથે ગુડ મોર્નિંગ કે કોઈ એવા મેસેજો નહીં, આજ મારી ઘરે આ ગુલાબ આવ્યું છે, બેનો હરખે હરખે શેર કરે, ભાઈઓ છે એ પણ હરખે હરખે શેર કરે કે ભાઈ જો મારે ત્યાં આજે સૂર્યમુખી આવ્યું છે, કે મારા કિચન ગાર્ડનની આજે તરબૂચ ઉગ્યું છે, કોઈએ ડ્રેગન ફ્રૂટ વાવ્યું છે, અને મેં પણ મારા ગાર્ડનની અંદર સ્ટ્રોબેરી વાવેલી છે, તો ખૂબ સરસ સ્ટ્રોબેરી. મારા બાળકો એમ કે મમ્મી મને સ્ટ્રોબેરી ખાવી છે, આ તોડી અને એને ખાઈ. ટૂંકમાં એનો આનંદ જ અલગ હોય. બજારમાંથી પૈસા દરેક પાસે છે જો, એ વસ્તુ નથી, પણ જયારે તમે પોતે વાવીને એ લણો છો એની મજા જ અલગ છે.
2: ફ્રેન્ડ્સ, દીક્ષિતાબેનની આ વાત સાંભળીને તમને લાગતું હશે ને કે દીક્ષિતાબેને તો આ બધાનો ખૂબ અભ્યાસ કર્યો હશે ને ખૂબ બધી તાલીમ લીધી હશે, ખરું ને? પણ આ દીક્ષિતાબેન તો કંઈક અલગ જ વાત કરે છે.
1: ના, તાલીમ તો મેં ક્યાંય લીધેલી નથી, પણ એમ કહેવાય ને કે ગોતી એ તો શું ભગવાન પણ મળી જાય, આ એના જેવું છે. ધીમે ધીમે મને પણ પેલા પ્રશ્નો થતા, અત્યારે જેમ ગ્રુપની અંદર બેનો મને પ્રશ્ન પૂછે ને એવા પ્રશ્નો મને પણ હતા.

0: તમે કોઈ આગળ તજજ્ઞો હોય, પછી હું સ્પેશિયલ એગ્રો માર્કેટની મુલાકાતે જાઉં, અલગ અલગ નર્સરીઓએ જતી હોઉં, તો આપણે નર્સરી વાળા ભાઈને પૂછીએ કે એગ્રો માર્કેટમાં કોઈ ભાઈ છે કે જે દુકાનદાર છે, જે સેલ કરતા હોય, તો એ મને આપે છે, તો પેલા હું એમની પૂરેપૂરી જાણકારી લઈ લઉં છું, ત્યાર પછી જ બીજાને પાસ કરું છું. અને પેલા પણ મેં 10 વર્ષ પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરેલી છે, 10 વર્ષ, તો ત્યારે પણ પ્રવાસની અંદર અને અભયારણ્યોમાં હું ખૂબ રહેલી છું નાનપણમાં. એટલે આપણે જે વીડી બાલા સાહેબ છે, જે ફોરેસ્ટ અધિકારી ત્યાં હિંગોળગઢ અભયારણ્યની અંદર હતા, ત્યાં પણ અમે વારે ઘડીએ 3-3 દિવસ હું રાત્રિ રોકાણ પણ મેં ત્યાં કરેલું છે. એટલે ત્યાં પણ હવે તમે પ્રકૃતિ શિબિરો કરો એટલે જાણકારી તો તમારી વધવાની જ છે. એટલે એ રીતે જાણકારી મળતી ગઈ અને ક્યારે મને પણ ખબર પડવા માંડી એ મને ન ખ્યાલ.
1: દોસ્તો, આ હતા રાજકોટના દીક્ષિતાબેન ઘોરેચા, જેમણે પોતાના નાના નાજુક ઘરને પ્રકૃતિ થકી જીવંત બનાવ્યું છે.
2: તમને પણ મન થઈ ગયું ને આવું જ કંઈક કરવાનું?
1: તો એટલા માટે જ તો છે આ પ્રોગ્રામ ફાર્મ ટુ સિટી.
2: આ પ્રોગ્રામમાં તમને મળશે એક્સપર્ટ્સનું માર્ગદર્શન, સાથે જ જેમણે પોતાની અગાશી, બાલ્કની કે પછી આંગણામાં પ્રેક્ટિકલ અનુભવ કર્યો હોય તે લોકોની વાત.
1: અને હા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સાથે વાતચીત પણ કરીશું ને પર્યાવરણ સંરક્ષણની વાત પણ તમે સાંભળી શકશો આ પ્રોગ્રામમાં.

0: તો ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી
1: નમસ્કાર.
0: આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પરથી પ્રાયોજિત કાર્યક્રમ ફાર્મ ટુ સિટી.
1: પ્રાયોજક કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ ફાર્મ ટુ સિટી. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: ફર્નિચર, પાચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
1: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: એક પ્રકાર સે પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.